નમસ્કાર. 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 19 સેકન્ડ્સ થઈ છે. આજે બુધવાર, તારીખ 29 જુલાઈ 2026, શ્રાવણ દિનાંક 7, શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગલ સ્વરથી કરીએ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની રચના તુલસીગર ગોસ્વામીના સ્વરમાં સાંભળીએ. શબ્દો છે દેવાયત પંડિતના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વહુ
4: જી, મમ્મી જી,
3: આ ઘરના થોડા નિયમો છે.
4: જેમ કે
3: અહીંયા કેશ ની પરંપરા નથી,
4: તો
3: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
4: ઓ,
3: જેમ કે યુપીઆઈ થી.
4: અચ્છા.
3: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
4: કયો નિયમ મમ્મી જી?
3: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
4: તમે પણ ને મમ્મી જી.
5: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
6: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
7: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમની હવે પછીની રચના કરસનદાસ યાદવના સ્વરમાં, શબ્દો ખીમ સાહેબના.

0: તુલસીદાસજીની રચના આપ સાંભળી રહ્યા હતા રામદાસ વીરદાસના સ્વરમાં, અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે આપ સાંભળશો કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ કૃષિ માહિતીનો વિષય છે સોલર પાવરનો ખેતીમાં ઉપયોગ. પઠન કરી રહ્યા છે સી ટી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સી ડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે સોલાર પાવરનો ખેતીમાં ઉપયોગ. મિત્રો, આજના સમયમાં ખેતી માત્ર પરંપરાગત પરિશ્રમ નથી, પરંતુ નવી ટેકનોલોજી અને ઉર્જા સ્ત્રોતોના સંયોજનથી આગળ વધી રહી છે. ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં સોલાર પાવર એટલે કે સૂર્ય ઉર્જા ખેડૂત માટે આશીર્વાદ સમાન બની છે. વધતા વીજ બિલ અને ડીઝલના ખર્ચ વચ્ચે સોલાર સિસ્ટમ ખેડૂતોને ઉર્જા બચાવવાની સાથે આવક વધારવાનો રસ્તો બતાવે છે. હવે મિત્રો, ખેતીમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો ખેતી ક્ષેત્રમાં સોલાર પાવરનો ઉપયોગ અનેક રીતે થઈ શકે. સોલાર વોટર પંપથી ડીઝલ અથવા વીજળીના પંપની જગ્યાએ સોલાર પંપ વડે સિંચાઈ કરી શકાય છે. આ પંપ દિવસ દરમિયાન સૂર્યકિરણોથી વીજળી ઉત્પન્ન કરીને ખેતરને પાણી પૂરું પાડે છે. સોલાર ડ્રાયરથી ફળ શાકભાજી અને અનાજ સૂકવવા માટે સોલાર ડ્રાયરની મદદથી ઉર્જા અને સમયની બંનેની બચત થાય છે. વરસાદી સિઝનમાં પણ આ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે. એવી જ રીતે સોલાર કોલ્ડ સ્ટોરેજમાં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ થાય છે. પાકને વધુ સમય સુધી તાજું રાખવા માટે સોલાર કોલ્ડ સ્ટોરેજ મદદરૂપ થાય છે. ખાસ કરીને ફળો અને શાકભાજી માટે ઉત્તમ ઉકેલ છે. તેવી રીતે સોલાર લાઇટિંગ સિસ્ટમમાં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ થાય છે. ખેતરમાં રાત્રે કામ માટે અથવા પશુ શેડ માટે પ્રકાશની વ્યવસ્થા કરી શકાય છે, જેથી વીજળીનો ખર્ચ ઘટે છે. તેવી રીતે સોલાર ફેન્સિંગમાં પણ ઉપયોગી છે. પશુઓ કે જંગલી પ્રાણીઓથી ખેતરનું રક્ષણ કરવા માટે વીજળી વિના ચાલતી સુરક્ષિત સોલાર ફેન્સિંગ સિસ્ટમ આના માટે ઉપયોગી છે. આર્થિક લાભો પણ ખૂબ જ છે. સોલાર પાવર સિસ્ટમ એકવાર સ્થાપિત કર્યા પછી ઘણા વર્ષો સુધી મફતમાં વીજળી આપે છે. ડીઝલ અને વીજળીના ખર્ચમાં મોટો ઘટાડો થાય છે. સરકાર તરફથી વિવિધ સબસિડી યોજનાઓ પણ મળે છે. આ રીતે પ્રારંભિક રોકાણ પણ સહેલું બને છે. હવે સોલાર પાવરનો પર્યાવરણને કઈ રીતે ફાયદો થાય છે તેની વાત કરીએ તો સોલાર ઉર્જા 100% સ્વચ્છ અને પુનઃ ઉપયોગી ઉર્જા સ્ત્રોત છે. તેનાથી હવા પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો થાય છે. જમીન અને પાણી બંનેની ગુણવત્તા જળવાય છે. ઉપરાંત ડીઝલ પંપથી થતો ધુમાડો પણ બંધ થાય છે. ટેકનોલોજીની રીતે પણ મોબાઈલ દ્વારા એપ મારફત ખેતરના પંપને ચાલુ બંધ કરી શકાય છે. સ્માર્ટ સિંચાઈ સિસ્ટમ સાથે જોડીને પાણી અને વીજળી બંનેનો સંયમિત ઉપયોગ શક્ય બને છે. સાથે સાથે ડ્રીપ સિંચાઈ અને સ્પ્રિંકલર સિસ્ટમ સાથે સોલાર પાવર જોડીને ખેતીને સંપૂર્ણ ઓટોમેટિક બનાવી શકાય છે. ઘણા ખેડૂતોએ સોલાર ગ્રીનહાઉસ ટેકનોલોજી અપનાવી છે, જેમાં સૂર્ય ઉર્જાથી નિયંત્રિત તાપમાન હેઠળ વર્ષભર શાકભાજી અને ફૂલોનું ઉત્પાદન શક્ય બને છે. ખેતરમાં પાક સાથે સોલાર પેનલ સ્થાપી વીજળીનું ઉત્પાદન લોકપ્રિય બને છે. આ ટેકનોલોજીથી જમીનનો બે પ્રકારે ઉપયોગ થાય છે, નીચે ખેતી કરવામાં અને ઉપર ઉર્જા ઉત્પન્ન કરવામાં. સોલાર પાવરથી આવક વધારવાનો નવો માર્ગ પણ મળે છે. સોલાર સિસ્ટમ ખેતીને માત્ર ઉર્જા સ્વતંત્ર બનાવશે નહીં, પરંતુ આવકનો નવો સ્ત્રોત પણ ઊભો કરે છે. જો ખેડૂત પાસે પૂરતી જમીન હોય તો તે પોતાના ખેતરમાં વધારાની સોલાર પેનલ સ્થાપી શકે છે અને વીજળી વીજ કંપનીને વેચી શકે છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફાર્મ સોલાર પ્લાન્ટથી દર વર્ષે લાખો રૂપિયાની વધારાની આવક મેળવી રહ્યા છે. સોલાર સિસ્ટમ હેઠળ છાયા મળવાથી ચારો અને દાળની કેટલીક જાતો વધુ સારી રીતે ઉગે છે. આમ ખેતી અને ઉર્જા બંને ક્ષેત્રમાં ખેડૂત આત્મનિર્ભર બની શકે છે. અંતમાં, સોલાર પાવર માત્ર ઉર્જા બચાવવાનો ઉપાય નથી, પરંતુ ખેતીને વધુ સ્વતંત્ર, આર્થિક રીતે મજબૂત અને પર્યાવરણ મિત્ર બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ભવિષ્યમાં ખેતીનું રૂપાંતર સોલાર પાવર જેવી ટેકનોલોજીથી જ શક્ય બનશે. સૂર્ય ઉર્જાનો સદુપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરને પ્રગતિશીલ બનાવી

0: શકે છે. ખરેખર સૂર્ય ઉર્જા એ ખેડૂતો માટે પ્રકાશની નવી કિરણ બની ગઈ છે તેમ કહેવું જરા પણ ખોટું નથી.
1: હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ કૃષિ માહિતીનો વિષય હતો સોલર પાવરનો ખેતીમાં ઉપયોગ. પઠન કરી રહ્યા હતા સીડી કરમશિયાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપ સાંભળશો રામચરિત માનસ ગાન. કલાકાર છે સુરેશ વાડકર.

હમણાં જ આપ રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા સુરેશ વાડકરના સ્વરમાં. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંદાણ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી દાયકામાં સેમી કન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં આ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત કોન્કલેવમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આગામી દાયકામાં સેમી કન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 44 ઉદ્યોગ સાહસિકોને આ પ્રસંગે એવોર્ડ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીના અગાઉના આહવાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વૈશ્વિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછું 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: દર મહિનાના પહેલા રવિવાર સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. સ્વૈચ્છિક રીતે આપણા કાર્યક્રમ સવારમાં 1 કલાક આપવાનો શ્રમદાન કરવાનો નિર્ણય એટલો છે. પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 એક કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ.
0: આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ આપવાનો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બનશે. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતને વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને NCERT પરખ દ્વારા બિરદાવવામાં આવી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલનો અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. NEP 2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગે કરી છે. છેલ્લા અંદાજે 17 મહિનાથી નરવાઘ દાહોદની છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનિટરિંગમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના SCF ફતેસિંહ મીનાએ જણાવ્યું હતું કે રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘની હિલચાલ નોંધાતા સતત નજર રાખવામાં આવી રહી છે.
2: पिछले 17 महीने से जो हमारे 2 डिस्ट्रिक्ट है, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं.
0: અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર સોનાની પેસ્ટ શરીરમાં છુપાવીને આવી હતી. મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં

0: આવી હતી. કસ્ટમ વિભાગને સોનાની દાણચોરીની માહિતી મળી હતી, જેના આધારે ધરપકડ કરાઈ હતી. ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગ્લાસ્ગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં રાજ્ય સરકારની એક વિશેષ પ્રતિનિધિ ટીમ પહોંચી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી પણ સામેલ છે. આ મુલાકાત દરમિયાન ગ્લાસ્ગોથી શ્રી સંઘવીએ કહ્યું કે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત અને ભારત સંપૂર્ણ તૈયાર છે.
1: 2023 कॉमनवेल्थ गेम्स वो अहमदाबाद मेजबानी करने के लिए आगे बढ़ रहा है. हमारी टीम स्पोर्ट्स वेन्यू, पार्किंग फैसिलिटी, एक्रेडिशन, स्पोर्ट्स डिलीवरी, गेम डिलीवरी, हाउसिंग एवं स्पोर्ट्स रिलेटेड सभी नॉर्म्स और गेम डिलीवरी तक की पूरे प्लानिंग के लिए यहाँ पे आने वाले दिनों में भाग लेगी. उसी के साथ साथ मैं कई गेम्स को खास तौर पे कॉमनवेल्थ की कमेटी के साथ ऑब्जर्वेशन सेशंस जो है उसमें भी जाने वाला हूँ.
0: જો ભારતને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યજમાની મળે છે તો રાજ્યનો આર્થિક વિકાસ થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક યુવા રમતવીરોને થવાનો છે, જેમને પોતાના જ દેશમાં વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ સામે રમવાની અને આધુનિક તાલીમ મેળવવાની સુવિધા મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજનો દિવસ ગુરુને વંદન અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો દિવસ. આજે રાજ્યમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આજે દિવસભર લોકોનો મેળાવડો થાય તેને લઈને મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને ભટજી મહારાજનું તેમના અનુયાયીઓ દ્વારા પૂજન અર્ચન પણ કરવામાં આવશે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા અત્યાર સુધી આ સિઝનનો કુલ 371.8 mm વરસાદ નોંધાયો છે અને હજુ પણ 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દાહોદમાં સૌથી વધુ 18 ઇંચ, જ્યારે સૌથી ઓછો વરસાદ 9 તાલુકામાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં 15 જૂનથી આજ દિન સુધીમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4,655 મેડિકલ કેમ્પ દ્વારા 101.20 લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. ચોમાસાના રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે કુલ 6.91 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ પાસે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 477 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 12,972 દર્દીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. રાજ્યમાં સતત ચાંદીપુરાના વધતા કેસને લઈ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરાથી પ્રભાવિત માણસા તાલુકાના ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાળકના મોતનો આ બીજો બનાવ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તકેદારીના પગલાં વધુ સઘન પણ બનાવ્યા છે. ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવનિર્મિત ભવન સહકાર ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ડિજિટલ માધ્યમથી જોડાઈને ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદ્યતન ભવન આગામી દિવસોમાં ખેડૂતો તેમજ બેંકના સભાસદોને આધુનિક સુવિધા પૂરી પાડશે તેમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની સાથે રાજ્યના અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટ સહિત 15 જિલ્લાની પસંદગી કરાઈ છે. રાજકોટ માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે, જેને લઈ ગત વર્ષે જિલ્લામાંથી 30,500 કરોડથી વધુની નિકાસ પણ થઈ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રભાકર કારેકરના સ્વરથી.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન કરીએ. હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે ગુરુ પૂર્ણિમા. સંપાદન પરેશ મારું, પઠન કલ્પના શાહ.
1: ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા ભારતીય આધ્યાત્મિક તથા શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત જીવન યાત્રાને પાર પાડવા ગુરુ પથ દર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ હોય છે. એક, જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા, અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાના હેતુથી આ તહેવારની ઉજવણી કરાય છે. ગુરુ પિતા, માતા, લેખક, શિક્ષક કોઈ પણ હોઈ શકે છે. જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરુ છે. આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે, જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરિ છે, પછી શિક્ષક અને બીજા. આશ્રમોમાં ગુરુ શિષ્ય પરંપરાનું પાલન થતું રહ્યું છે. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાળા નથી નડતા. ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવે છે. શિષ્યને સજાગ કરી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કારીગરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત થતો વ્યક્તિ કોઈ એક વ્યક્તિના માર્ગદર્શન હેઠળ શીખે છે તે ગુરુ. કચ્છમાં પણ વિવિધ કળામાં નિપુણ લોકો વસે છે. ગામડા ગામમાં એવા કલાકારો છે જે ટોચના સ્થાને પહોંચ્યા છે અથવા તેમના શિષ્યોએ વિશ્વમાં ઓળખ ઊભી કરી છે. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુ તત્વ, ગુરુદેવનું મહત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર બિરાજે છે. ગુરુની પૂજા, ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણો ઋણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે, કારણ કે ગુરુ સદાય શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે. પ્રાચીન કાળમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. એ સમયમાં ગુરુઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરુ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપી ઋણમુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતા હતા. અન્ય ક્ષેત્રને બાદ કરતા સંગીત અને કલા ક્ષેત્રમાં આજે પણ ગુરુ શિષ્યના સંબંધ એ આપણી ગુરુ પરંપરાના સમય જેવા જ જોવા મળે છે. અંતમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરુવે નમઃ.
0: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ગુરુ પૂર્ણિમા. સંપાદન પરેશ મારું, પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે વધુ સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. ગુજરાતની આ નવીન પહેલને NCERT પરખ દ્વારા બિરદાવવામાં આવી. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલ અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતરના આંતરિક રસ્તાઓ હવે સિમેન્ટ કોન્ક્રીટના બનાવાશે. વારંવાર તૂટી જતા ડામરના રસ્તાઓની મુશ્કેલીના કાયમી નિવારણ માટે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો. વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રસ્તાઓની મજબૂતાઈ અને ગુણવત્તા વધારવા અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. બેઠકમાં વીજકર્મીઓની કામગીરીને પણ બિરદાવાઈ હતી અને સ્વચ્છતા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અગાઉના આહ્વાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછો 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ભુજ તાલુકાના ઔદ્યોગિક રીતે ઉભરી રહેલા ધાણેટી ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોની વર્ષો જૂની ટ્રાફિક સહિતની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા અંડરબ્રિજના નિર્માણ માટે 35.65 કરોડ મંજૂર કર્યા છે. રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા દ્વારા માટે સક્રિય પ્રયાસ હાથ ધરાયા હતા. ધાણેટી વિસ્તારમાં સતત વધતી વાહન વ્યવહારની ગતિ અને હાઈવે પરથી પસાર થતા ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો તથા શાળાએ જતા બાળકોની સુરક્ષા માટે અંડરપાસ જરૂરી હતો. આ નિર્ણયથી ધાણેટીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સ્થાનિક ધંધા રોજગાર સાથે જોડાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારો પણ આ નિર્ણયને આવકાર્યો હતો. ભુજને ગાંધીધામના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામને જોડતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઓગસ્ટ 2020 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે આ ટ્રેન માટેનું બુકિંગ આજથી તમામ PRS કાઉન્ટર તેમજ વેબસાઇટ પરથી શરૂ થશે. ભુજથી મુંબઈને જોડતી બાંદ્રા ટર્મિનસ તેમજ વેબ સાપ્તાહિક ટ્રેનના ફેરા આગામી તારીખ 30 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે. ઉપરાંત ગાંધીધામ ભાગલપુર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા આગામી તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવાયા છે. રેલવે દ્વારા આ નિર્ણયથી કચ્છ અને બિહાર વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓને રાહત મળશે. ગુરુપૂજનનો મહિમા વર્ણવતા ગુરુપૂર્ણિમાની આજે સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરોના ગામોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરુપૂજન, વંદન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. વિશ્વ હિન્દુ પરિષદના પશ્ચિમ વિભાગ દ્વારા 80 જેટલા સ્થળોએ સંતોના પૂજનનું આયોજન થયું છે. ભુજ તાલુકાના વહાંડા ઈશ્વર આશ્રમ ખાતે ગઈકાલથી 2 દિવસની ઉજવણી શરૂ થઈ છે, જેનું આજે સમાપન થશે. સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા કેળવણીકાર રમેશભાઈ દવેનું તેમના નિવાસસ્થાને જઈ સન્માન કરવામાં આવશે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો દોર શરૂ થશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચીની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા ફરી શરૂ કરાશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ગઈકાલે ગૃહમાં આ બિલ વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. આ બિલમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું જણાવ્યું કે પેપરલીકના કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે બિલમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક સુનાવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ છે.
2: 2 મહિને કે ભીતર સારી જાંચ મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હોગા ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહી રહા જાયેગા.
1: દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે ગંભીર નથી અને તેનો વાસ્તવિક સુધારા લાવવાનો કોઈ ઈરાદો નથી.
3: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના નિવાસસ્થાને સચિવ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેકનોલોજી સંબંધિત મંત્રાલયો અને વિભાગોના ભાવિ કાર્યસૂચિની સમીક્ષા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારતના લક્ષ્યો તરફના પ્રયાસોને વેગ આપવાનો હતો. બેઠક દરમિયાન શ્રી મોદીએ મંત્રાલયો અને વિભાગોને એકતાની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. નાગરિક કેન્દ્રિત શાસનના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના લોકો શાસનના કેન્દ્રમાં રહેવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે દરેક નિર્ણય અને નીતિ સામાન્ય નાગરિકના હિતો અને આકાંક્ષાઓ સાથે સુસંગત હોવી જોઈએ. શ્રી મોદીએ જણાવ્યું કે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા માટે ડિજિટલ સિસ્ટમ અને માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉભરતા સાયબર જોખમો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ભારત વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નાવિકોના આપૂર્તિ કરનાર દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં 3,11,936 દરિયાઈ વ્યવસાયિકોનું યોગદાન આપ્યું છે. બીમકો ICS સી ફેરર વર્કશોપ રિપોર્ટ 2026 મુજબ ભારત હવે વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં 12.16% હિસ્સો ધરાવે છે. ફિલિપાઈન્સ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતે ચીન, રશિયા અને ઇન્ડોનેશિયાને પાછળ છોડી દીધું છે. આસામમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર સંખ્યા 75 થઈ ગઈ છે. ગઈકાલે શિવસાગર જિલ્લામાં વધુ 7 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉપલા આસામના અસરગ્રસ્ત જિલ્લાઓના પૂરની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરતા જાય છે. મોટાભાગના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી સહિતની આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. 1 લાખથી વધુ ગંભીર પૂરગ્રસ્ત પરિવારોને તેમની તાત્કાલિક આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિ પરિવાર 15,000 રૂપિયા આપવામાં આવશે. ઝારખંડમાં સુરક્ષા દળોએ તેમના નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. મુખ્ય માઓવાદી નેતા અને પોલિટ બ્યુરો સભ્ય મિસિર બેસરાની ધનબાદ ગિરિહીર સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 1 કરોડનું ઇનામ હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્રાદેશિક સમિતિના સભ્ય મહેનાત ઉર્ફે મોચુ, માઓવાદી કાર્યકર ગૌરવ અને 2 ગ્રામજનોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોચુ પર 15 લાખનું ઇનામ હતું. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ વાર્ષિક ભરતી પ્રક્રિયામાં કોન્સ્ટેબલની 50% જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. આ નવા નિયમો 27 જુલાઈથી અમલમાં આવ્યા છે. નવા નિયમો લાગુ થતાં 2011ના જૂના ભરતી નિયમો હવે લાગુ રહેશે નહીં. સૂચના અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે. ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત જગ્યાઓ માટે ભરતી 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં અનામત જગ્યાઓમાંથી 50% જગ્યાઓ ભરવામાં આવશે અને બીજા તબક્કામાં બાકીની ખાલી જગ્યાઓ માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હશે. પ્રથમ અગ્નિવીર બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાની જાહેરાત કરી છે અને એસબીઆઈના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરિકુમાર નાયરને સત્તાવાર લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને કંપની એક્ટ 2023ની જોગવાઈઓ મુજબ બેંકને બંધ કરવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ બેંકના કાર્યપ્રણાલી ઉપર ઉલ્લંઘન અને ચિંતાઓનો ઉલ્લેખ કરીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બંધ થવાની પ્રક્રિયા છતાં પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે તેના તમામ થાપણદારોની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતું ભંડોળ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ સામે પાકિસ્તાની સૈન્ય દ્વારા ઘાતક બળોનો ઉપયોગ કરવાના અહેવાલોની સ્વતંત્ર અને પારદર્શક તપાસની હાકલ કરી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓને સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવા અને મીડિયા અને સ્વતંત્ર નિરીક્ષકોને પ્રદેશમાં પ્રવેશ આપવા વિનંતી કરી. એક નિવેદનમાં એમ્નેસ્ટીએ જણાવ્યું કે દક્ષિણ એશિયા માટેના કાર્યકારી પ્રાદેશિક નિર્દેશક ઇઝાબેલ લેસીએ પ્રાદેશિક ચૂંટણીના પહેલા દિવસે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાદળો દ્વારા ઘાતક બળના ઉપયોગ પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વાતચીત કરી છે અને ચર્ચાઓ સકારાત્મક રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
4: बीसीसीआई ने कप्तान शुभमन गिल की कप्तानी में अधिकतर युवा खिलाड़ियों को टीम में शामिल किया है. ऑफ स्पिनर सारांश जैन को पहली बार भारतीय स्क्वाड में जगह मिली है. मानव सुथार, गुरनूर बरार, साई सुदर्शन, देवदत्त पड़िकल और ध्रुव जुरैल जैसे युवा खिलाड़ियों को अच्छे प्रदर्शन के दम पर टीम में शामिल किया गया है. वहीं अनुभवी रविंद्र जडेजा टीम में वापसी कर रहे हैं. भारत और श्रीलंका के बीच पहला टेस्ट मुकाबला 15 से 19 अगस्त के बीच गाले अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में खेला जाएगा, जबकि दूसरा टेस्ट मुकाबला 23 से 27 अगस्त के बीच कोलंबो के एसएससी क्रिकेट ग्राउंड में होगा. अर्जुन शर्मा, स्पोर्ट्स कैन.
1: અને ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું રહ્યા છે. વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુરવીર સિંહે રજત ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન એશિયન ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા ગુરવીર સિંહે પુરૂષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો, જે કોમનવેલ્થ ગેમ્સમાં આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
5: આજના મોટાભાગના અખબારોએ એન્ટી પેપર લીક બિલ પર લોકસભામાં થયેલ હોબાળો અને વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે સગીર દેખાવનાર છાત્રોને તત્કાળ છોડવાના આદેશના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ, નિર્દોષ વિદ્યાર્થીઓ મુક્ત થાય, રાજ્યોને એફઆઈઆર પર તપાસની છૂટ. દેશમાં દર 4માંથી એક નવો કોમર્શિયલ પાયલટ મહિલા. પશ્ચિમ બંગાળનો મોટો નિર્ણય, પોલીસની ઇમેજ સુધારવા તાલીમ માટે કર્મીઓને ગુજરાત મોકલશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી મુદ્દે લોકસભામાં હોબાળો, ઝેન્ઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે, સગીરોને છોડી મૂકવા આદેશ.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામ પૂરમાં મૃત્યુઆંક વધી 75 થયો. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલબીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
6: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આઠને 32 મિનિટે આપ સાંભળશો કચ્છી કાર્યક્રમ રેયાણ. આજના કાર્યક્રમમાં તસ્મય શ્રી ગુરુવે નમઃ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રસ્તુત થનાર આ વિશેષ કાર્યક્રમ રજૂ કરશે સી ડી કરમશિયાણી. બરાબર 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. કાર્યક્રમના પ્રાયોજક NCERT. 9:32 મિનિટે આપ સાંભળશો સંતવાણી. આજના કલાકાર છે નારાયણ સ્વામી. બરાબર 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે છે ભારતીય સિને જગતના લોકપ્રિય અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ. તો આજના મનોરંજન કાર્યક્રમમાં તેમના પર ફિલ્મવાયેલા કેટલાક ગીતો આપ સાંભળી શકશો. 10:45 મિનિટે કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ, જે પ્રસ્તુત કરશે પલ્લવી માણેક. આજના કાર્યક્રમમાં રાજુલબેન ભાનુશાલી પ્રસ્તુત કચ્છી કવિતાઓ. બરાબર 11 વાગ્યાથી અમારું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12:02 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. 12:30 મિનિટે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી ખાસ ફોજી જવાનો માટે, અને 2:40 મિનિટે ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે રજૂ કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમો. 6:25 મિનિટે સ્થાનિક સમાચાર અપાશે. 6:30 મિનિટે આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, અને 7:20 મિનિટે ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. દોસ્તો, આ બંને કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે બરાબર 8 વાગે સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. 8:15 મિનિટે આપ સાંભળશો વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો. 9:15 મિનિટે આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમો રિલે કરીશું, અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી પ્રશ્નકાલનું પ્રસારણ દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે. દોસ્તો, આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

શ્રોતા મિત્રોને યાદ અપાવીએ કે આવતીકાલે રજૂ થનાર કચ્છી ફોનિંગ કાર્યક્રમ માટે આપ આજે અત્યારે 8 વાગ્યાથી આકાશવાણી ભુજને કોલ કરી શકો છો. અમારી ફોન લાઇન્સ બરાબર 8 વાગ્યાથી આપના માટે ખુલ્લી છે આવતીકાલના કચ્છી ફોન ઇન કાર્યક્રમ માટે.

આજે 8 વાગ્યાથી આપના ફોન કોલ્સમાંના આપની પસંદના ગીતો આવતીકાલના કચ્છી ફોન ઇન કાર્યક્રમમાં આપ સાંભળી શકશો સવારે 11 વાગે. આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

મંજૂરી. લોકસભામાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીનું નિવેદન. દેશભરના ખાંડના વેપારીઓ પર આગામી 1 ઓગસ્ટથી સંગ્રહ મર્યાદા લાગુ કરવા સરકારનો નિર્ણય. રોજગાર અને આજીવિકા મિશન ગ્રામ્ય વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયા ફાળવાયા. આગામી દાયકામાં સેમી કન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. ગુરુપૂજનનો મહિમા વર્ણવતા ગુરુ પૂર્ણિમાને આજે સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. શહેરો અને ગામોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરુપૂજન, વંદન, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 30 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદનો દોર શરૂ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી. ભુજને ગાંધીધામના મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામને જોડતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઓગસ્ટ 2026 સુધી લંબાવવાનો નિર્ણય. અને ભુજ તાલુકાના ઔદ્યોગિક રીતે ઉભરી રહેલા ધાણેટી ગામના સર્વાંગી વિકાસ અને ગ્રામજનોની વર્ષો જૂની ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા અંડર બ્રિજના નિર્માણ માટે 35.65 કરોડ મંજૂર કરાયા. હવે પછીના મુખ્ય સમાચાર સવારે 9:30 મિનિટે.

ಗುರು ಗೋವಿಂದ ಗುರು ಸೋಯಿ ರಾಮ ಏಕೈ ರೂಪ ಧರ್ಯಾದೊಯ್ ನಾಮ ದೇವ ಸದ್ಗುರು ಸಾಹೇಬ ಮೇರಾ ಭೇಟತ ಚರಣ ಮಿಟ್ಯಾ ಭವ ಫೇರಾ. ಗುರು ಊಜ ಗೋವಿಂದ ಆಯ್ ಊಜ ರಾಮ ಆಯ್ ಖಾಲಿ ನಾಮ ನೋಖಾ ನೋಖಾ ಆಯ್ ಆಯ್ಜ ಮುಜಾ ಸದ್ಗುರು ಆಜೆ ಚರಣ ಜೊ ಶರಣ ಮಿಲ್ದೇಜ್ ಹೆನ್ ಭವಜಾ ಫೇರಾ ಮಟಿ ವಿನೇತಾ ಹೆನ್ ಭವಾಟ್ ವಿಜೆ ಚಕ್ಕೇಡೆ ಮೆಜಾನು ನೆಕರ್ಣು ವೇ ತಕ್ಕೋ ಸದ್ಗುರು ಜೊ ಶರಣ ಗೆನಡೋಚ್ ಖಪೆ ಹೆನ್ ಸಿವಾ ಕೋ ಆರೋಕೆ ಉಕಾರ ನಾಯ್ ને સદગુરુ પણ કેડાવે જો કોઈ કુટિલ વચન મુખ દાખે તાકો દોષ હૃદય નહીં રાખે જો કોઈ કુટિલ વચન મુખ દાખે તાકો દોષ હૃદય નહીં રાખે શીતલ શાંત સદા સ્થિર માના બ્રહ્મ વિના દેખે નહીં આલા કો દુષ્ટ મનુષ્ય સદગુરુલા કુટિલ વેણ વાપરે વખ ગોડે વાણી જો નિંદા કરે તો પણ સદગુરુ એડે દુષ્ટ પ્રત્યે દ્વેષ વૃત્તિ નતા રખે પિંડ તો કાયમ શીતલતા શાંતિ ને સ્થિરતા જો અનુભવ કરે બેઠા સદગુરુ તો સર્વત્ર બ્રહ્મ દર્શન કરીએ તા બ્રહ્મ જો સદા અનુસંધાન કરીએ તા પિંડ તો બ્રહ્મ તત્વ કે ઓળખી વ્યાય અને તત્વમસી એતરે ક તે તું છો હિન મહાવાક્ય કે યથાર્થ યોગ્ય સચો માનીને જીવન મે એકતા જો અનુભવ કરે બેઠા એતરે સદગુરુ તો બ્રહ્મ સ્વરૂપ આય અખંડ અનંત ને અભેદ આય હા અખંડ અનંત ને અભેદ આય બ્રહ્મ ભાવ કરી બ્રહ્મ પિછાન્યો બ્રહ્મ રૂપ આપ એક કરી જાન્યો તાતે બ્રહ્મ રૂપ ગુરુ દેવા અકલ અખંડ અનંત અભેદા બ્રહ્મ સત્ય જગત મિથ્યા હિન ભેદ કે સમજાયેલા કો સદગુરુજી જરૂર પે સદગુરુ વગર હી ભેદ હી અધ્યાત્મ જો રહસ્ય પ્રગટ ન તો થીએ હિનલા કરેને અધિકારી તો થીણું જ પે ને અધિકારી થીંદે જ સદગુરુ હી મળે ભેદ ક્રમશ પેન્ડ જે શિષ્ય વટા ખોલી દેતા જીકર ખજાને જો પટારો ને હિન ભેદ સમજાવી ને પોઠિયા કી પણ નતારે રહેતો માત્ર બ્રહ્મ સ્વરૂપ સદગુરુજા વચન આ

તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. હેન્મથાળે તે પાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમ થયો. પ્રસ્તુત કરતા સી ડી કરમશિયાણી. નેહન સાથે જ અજો રિયાણ કાર્યક્રમ થયે તો પૂરો તો ગેંદાસી રજા તો રિયાણ કાર્યક્રમ સંડાયેલ પાંચ મેળે ભા ભેણે કે ચંદુભાજા જીજા કરીને રામ રામ રામ રામ રામ રામ. રિયાણ હિવો અસાંજો કચ્છી કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર તા કરે મેં આવ્યો.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. કાર્યક્રમના પ્રાયોજક છે NCERT.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુ આંક વધીને 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. ભારત વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નાવિકોના આપૂર્તિ કરનાર દેશ તરીકે ઉભરી આવ્યું. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા. આગામી દાયકામાં સેમી કન્ડક્ટર

ગુરુ પૂર્ણિમાનો દિવસ. રાજ્યભરમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત. ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવનિર્મિત ભવન સહકાર ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાને નિકાસનો હબ બનાવવા ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન. આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સંતવાણી, કલાકાર નારાયણ સ્વામી. આવો તેમના સ્વરમાં કાર્યક્રમની આ પ્રથમ રચના સાંભળીએ.

નારાયણ સ્વામીના સ્વરમાં સમર્થ સ્વામી રામદાસની આ રચના આપે સાંભળી. શ્રોતા મિત્રો, સંતવાણીનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમની અંતિમ રચના

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: અને આ સાથે જ સંતવાણીનો આ કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અને શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. દોસ્તો, આજે છે ભારતીય સિને જગતના લોકપ્રિય અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ. આકાશવાણી ભુજ પરિવાર તરફથી સંજય દત્તને પાઠવીએ જન્મદિવસની અનેકો અનેક શુભેચ્છાઓ. અને આજના કાર્યક્રમમાં સાંભળીએ તેમના પર ફિલ્માવાયેલા કેટલાક સુંદર મજાના ગીતો. કાર્યક્રમની શરૂઆત ફિલ્મ રોકીના ગીતથી કરીએ. સંજય દત્તની પહેલી ફિલ્મ, ડેબ્યુ ફિલ્મ. આ ગીતને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

કાર્યક્રમનું હવે પછીનું ગીત વિનોદ રાઠોડ, સંજય દત્ત અને પ્રાચીન સ્વરમાં. ફિલ્મ છે મુન્નાભાઈ એમબીબીએસ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વહુ.
4: જી મમ્મી જી,
3: આ ઘરના થોડા નિયમો છે.
4: જેમ કે
3: અહીંયા કેશની પરંપરા નથી.
4: તો
3: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
4: ઓ,
3: જેમ કે યુપીઆઈ થી.
4: અચ્છા.
3: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
4: કયો નિયમ મમ્મી જી?
3: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
4: તમે પણ ને મમ્મી જી.
5: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી.
6: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
7: હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમમાં ભારતીય સિને જગતના લોકપ્રિય અભિનેતા સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે ખાસ આપના માટે પ્રસ્તુત થઈ રહ્યા છે તેમની કેટલીક ફિલ્મોના ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત અનુરાધા પંડવાલ અને કુમાર સાનુના સ્વરમાં ફિલ્મ સડકમાંથી સાંભળીએ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મનોરંજન કાર્યક્રમનું હવે પછીનું ગીત ફિલ્મ ઈમાનદારમાંથી સાંભળીએ. ગાયક કલાકારો છે સુરેશ વાડકર અને આશા ભોંસલે.

સંજય દત્ત પર ફિલ્મમાંયેલું કાર્યક્રમનું હવે પછીનું ગીત સાંભળીએ. ફિલ્મ ખૂબસૂરતમાંથી ગાયક કલાકારો સંજય દત્ત અને શ્રદ્ધા પંડિત.

હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આપ સાંભળી રહ્યા છો ભારતીય સિને જગતના લોકપ્રિય અભિનેતા સંજય દત્ત પર ફિલ્મવાયેલા કેટલાક ગીતો તેમના જન્મદિવસ નિમિત્તે. કાર્યક્રમનું હવે પછીનું ગીત ફિલ્મ સાજનમાંથી સાંભળીએ, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં.

0: સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને સાથી કલાકારોના સ્વરમાં હમણાં જ આપે ફિલ્મ લગે રહો મુન્નાભાઈનું આ ગીત સાંભળ્યું. અને આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સંપન્ન કરીએ. આજના કાર્યક્રમમાં આપે લોકપ્રિય અભિનેતા સંજય દત્તના જન્મદિવસ નિમિત્તે તેમના પર ફિલ્માવાયેલા કેટલાક ગીતો સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.
1: આકાશવાણી જો ઈ ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તો સાપ્તાહિક કચ્છી કાર્યક્રમ બાબીડે જા બોલ. કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક. તા અચો સુણો બાબીડે જા બોલ.
2: હી આય આ મણી જો જાણીતો અને માનીતો કાર્યક્રમ બાબીણે જા બોલ. અને અજ પાંજે વચ્ચે આયા અહીં ફરીથી રાજુલબેન ભાનુશાલી, જો કો પહેલાં પા માટે મોનો ઇમેજ કવિતાઓ વિશે ગાલ કરી ચૂક્યા અહીં, અને અજ ઈ એની જી પણજી કચ્છી કવિતાઓ ખણીને આયા અહીં. તો પા એની જો ફરીથી સ્વાગત કર્યું હતા પાંજે હન કચ્છી કાર્યક્રમ બાબીણે જે બોલ મેં. હલ્યા રાજુલબેન, આજો ફરીથી સ્વાગત આયા સાંજે હન કચ્છી કાર્યક્રમ બાબીણે જે બોલ મેં.
3: ખૂબ ખૂબ આભાર પલ્લવી બેન, આંજો અને આકાશવાણી જો મુકે બૈયાર આમંત્રણ દેનેલા કરે.
2: જરૂર રાજુલ બેન, આ જેડા કચ્છી કલાકાર પાંજે કચ્છ જે સાહિત્ય કે જીવંત રખ્યા આયા અને અહીં મુંબઈ મેં બેઠે બેઠે પણ કચ્છ દી ધરાકે ભોલ્યા નહીં આવો અને કચ્છી મેં ખેડાણ કરો તા તો ખરેખર આંકે પણ અભિનંદન અહીં. અને અસાંજી આકાશવાણી મેં અહીં ફરીથી આયા તો આજો એ બાબતે પણ ખૂબ ખૂબ આભાર. અને આજી કવિતા જો રસપાન કરાયો અસાંજે કચ્છી એ કે કચ્છી કવિ એ કે અને કચ્છી શ્રોતા એ કે.
3: જી, થોડી કવિતા હું ખણી આવી અહીંયા. હું ગઝલ હે, એનું જો શીર્ષક હે ચૂપ કરાય છડ્યો.
2: બરાબર.
3: બોરો ડે તે સે છેવટ ચૂપ કરાય છડ્યો, એકાર કે અજ સુભા ઉબાર વોરાય છડ્યો. બોરો ડે તે સે છેવટ ચૂપ કરાય છડ્યો, એકાર કે અજ સુભા ઉબાર વોરાય છડ્યો. ને જમાર સજી ખેણું તડે વેનીને ઘર થીએ, પોઈ થીંધા પૂરા શોખ કે સમજાય છડ્યો. ને સામે વારે કે હેરાન કરે જી સંધ લજી ગેડી હે, સામે વારે કે હેરાન કરી જી સંધ લજી ગેડી હે. જરાગ કઈ ચોર ને કેળો તપાય છડ્યો. ને પહેલી વાર મળ્યો ને તારી દોસ્તી થઈ ગઈ, પહેલી વાર મળ્યો ને તારી દોસ્તી થઈ ગઈ. પોઈ તો સબટ કે કાયમલા કરે ખમાય છડ્યો. ને છલ કંધ ડીંધલ કે એટલો ઓછો ઢેણું ખપે, છલ કંધ ડીંધલ કે એટલો ઓછો ઢેણું ખપે. વેર ને વિખ જે રત કે જીરે જી દુખાય છડ્યો. બોરો ડે તે સે ચૂપ કરાય છડ્યો, એકાર કે અજ સ્વભાવ બાર વોરાય છડ્યો.
2: સરસ, બહુ સરસ. અહંકાર કે સ્વભાવ મેથી બાર કાઢે છડ્યા અને એ સંબંધ સાચવી ગણા. બહુ સરસ કવિતા લખ્યા આયા રાજુલબેન.
3: મુજી બે કવિતા હે, શીર્ષક હે ખાસી ઉપ અહી. મણે કી સાવ પાંખ્યું નહીં થોડીક ઘાટી ઉપ અહી, હથ જી કોક કોક રેખાઉં તો ખાસી ઉપ અહી.
2: વાહ.
3: મેળે કી સાવ પાંખ્યું નહીં થોડીક ઘાટી ઉપ અહી, હથ જી કોક કોક રેખાઉં તો ખાસી ઉપ અહી. ને કચ્છી ઝેડી મીઠડી મુવટ માત આય.
2: વાહ.
3: ને કચ્છી ઝેડી મીઠડી મુવટ માત આય, ભેરો હિન્દી ને ગુજરાતી જેડી બ માસી ઉપ અહી.
2: વાહ.
3: ને સીધી આંગળીનું ઘી ન નકરે એડી કહેવત હે, સીધી આંગળીનું ઘી ન નકરે એડી કહેવત હે. પ પાકે ચેંધા નાય પા વટ તો અધો અધ આડી ઉપ અહી.
2: બરોબર.
3: ને ગઝલું પૂરી થઈ વયું તેંજો જરા પરંજનાય, ગઝલું પૂરી થઈ વયું તેંજો જરા પરંજનાય. અના તમુ વટ ઘણે ગીત અહી ને ઘણે કાફિયું પણ અહી.
2: વાહ.
3: ને

0: બરાબર.
1: ધનુર્ધરજી પ્રત્યંચાતે ચડલ બાણ અને પક્ષી જે વચમે હોય હેકડી મહત્વકાંસા જીતે જી એનકે ખબર હોય જ હી મેળે નેરીંદોસે ત નિશાન ચોકી વેંદોસે હી વરે જે વરે જો અભ્યાસ ને કળા જે ચરમજી પરીક્ષા હોય હી બાણ પિંડ જો ધારલ નિશાન વિંધી છડે ત એનકે એન લાયક બનાય છડે ક પોએ એગિયા ધરમ યુદ્ધ જીતી સગા જાય.
0: બરાબર.
1: કુરુક્ષેત્ર મેં એડો અક્ષિણી સેના જે સામે એડો ડીં તઈ ટકી રહેલા કરે અજ પક્ષી જી અખકે વિંધણી જરૂરી હોય ને પક્ષી એનજી પર ઈચ્છા હોય ક ધનુર્ધર ભવિષ્ય મેં થેવારો ધરમ યુદ્ધ જીતે.
0: વાહ.
1: એન ઝાડ તાર મારો ઈના પંઢ જો દે ને પ્રાણ સુદ્ધા મેનું મોં ખણી ગણે. હેકડી છેલ્લી વખત મારે જી ડિસ ડિયાં અક ફેરકાય જો પટારે.
0: વાહ.
1: એનકે ધ્રા હો ક અજ અખ ફેરકઈ ને ધનુર્ધર નિશાન ચૂકી વ્યો ત ધરમ યુદ્ધલા કરે હી પક્ષી જો ખિસકોલી કર્મ હો ઉ બેઠો હો ધામ ધનુર્ધરજી અખ મેં અખ પીરું લેને.
0: વાહ. બહુ સરસ કવિતા ભાઈ. અને હા આગળ સરસ મજાની કવિતા સુણાઈ દો અસાજે શ્રોતાએ કે.
1: હા, જો કો બી કવિતા અગલી કવિતા હે એ પણ અછાંદસ કવિતા હે.
0: સરસ.
1: શીર્ષક હે વિધુરાયણ. સવાર જો બ્રશ કયો તે ત્યારે ધ્યાન વ્યો કે વોશ બેસીન જે કાચ તે ચોટેલો તો જો ચાંદલો ઝાંખો પી વ્યો હે બદલાઈ વેધો ચાય મેં એરાચી વજે જો મન થયો ખારી ભાત બનાઈ જીરે ને હિંગ જે વેગાર વારી હેકડી ઘડી લા તું હાણે નહીં સે ભોલા જીવ્યો રાત જો હથારી તે સાઈડ ટેબલ તા ખણીને તો જો મોઇશ્ચરાઇઝર લગાયો ને મુજે અંદર ટોકો ઉગી આવ્યો ખબર હે આજકાલ રાત બોરી મોડી પેટી ને સવાર બોરી વહેલી ઘર મેં તો જા પડછાયા વર્તાઈ તા આખે ડીંજી સંચિત સુગંધનું રાત અધીરી થઈ વનેતી ક્યારેક અકારણ તોજો મૂકે તાકણું ક્યારેક અકારણ તોજો મૂકે સોણનું તોજી એહી કિચકિચ મુજી દૈહિક અકડામણ મોડી રાતચી કોફી નજર આભાસ આસક્તિ તું વિચારીંદો રાતો હુણું કરો ને ન હુણું કરો હુણું અનુભવા જાય તો ઈ જ સચ્ચો તું હોઈએ ત્યારે જોકો લાગણીઓ ડીકોડ ન કરી શક્યો હો હું હાણે વિનીને સમજાણી હોઈ તું નહીં હાણે આવું પ આવું નહીં સમજાતો પહી ખાલી પો હિ નિર્બંધ જો કોરો કરિયા ચલ એડો થીએ ક કોક સાંજી જો ઘરે અચા ડોરબેલ વજાઈયા ને દરવાજો અંદરથી ખોલે સામે તું હુએ તોજી મેળે જ ઉસ્કાર બેગી. પલ્લવીબેન હાણે આ જો કવિતા હું રજૂ કરી હતી એન જો શીર્ષક હે ચસ્કો અને મૂકે ખાતરી હે કે એ કવિતા સાથે મળે જ પાંજી ભેણું જોકો ગૃહિણી હોઈ ઉ કનેક્ટ થઈ શકની ઉની કે લગદો કે હી ભાવ અસા જા જઈ.
0: બરાબર.
1: ચસ્કો
0: ચસ્કો
1: ચસ્કો પાકે ચસ્કો લગે ને કોઈ ગાલ જો.
0: હા ચસ્કો.
1: અભિભૂત વા મળે મુજે અભિનય તે મુજે હથ જે સ્વાદ સે તૃપ્ત થઈને ડાઇનિંગ ટેબલ તા હેકડો હેકડો કરીને મળે પ્રયાણ કરી વ્યા નાટક લગભગ પૂરો થે મેં હો ને આઉં રાહત જો શ્વાસ ગેને જી અણી તે.
0: બરોબર.
1: સ્માઇલ કરી કરીને મેટું થકી રહ્યું હું ઢીલી છડી ડેન્યું હી બાફે જો ઓકારે જો શેકે જો તરે જો એટલો ઓખો નાય જેટલો હી સતત સ્માઇલ કરે જો આય પ હી વખાણ સોણે જો ચસ્કો એડો લગો આય કે એનલા કરે હી મળે કરણું પોસાય તો.
0: બરોબર હે.
1: હી ચસ્કો પકી અજ જો નાય બહુ જોનું રોગ હે 1975 મેં પહેલી વખત લગો હું 83 મેં બેય વાર ને પોઈ તો 93 2023 23 24 ને હી અજો સચ્ચો ચા હાણે ક્યારેક મુક્ત થઈજી ઈચ્છા થઈ વનેતી પહી ઠામણા માંજી ધોઈ ઓગી ફલ્લીથી સરખા ગોઠવાઈ વને ને રસોડ વરી ચમકી વને પોઈ હું જોનું રોગ વરી તાજો માજો થઈ વને તો ને ફેરી એન્જે રવાડે ચડીને આઉં રધિયાતી રધિયા વેઠી રધિયા જ વેઠી
0: રધિયા જ વેઠી સચી ગાલાય મળે ગૃહિણી રધિયા જ વેઠી હું પણ જો વખાણજી અને કે લાલસા મળી વને તો એ રોગ કડે મેટે ન, અને એ રોગ ભલે ને ગમે એટલો ડોખે નાસુર થઈ વને પણ પા હૃદયો જ વઠા વખાણજી લાલચ મેં. તો ખરેખર બહુ સરસ કવિતા રજૂ કર્યા રાજુલબેન, અને મણી ગૃહિણી જો દુઃખ અહીં રજૂ કરી દેના આકડી છેલ્લી કવિતા મેં. તો આંજો ખૂબ ખૂબ આભાર જો કોટલી સરસ મજાજી કવિતા સાંજે શ્રોતાએ કે સુણાયા.
1: આંજો પણ ખૂબ ખૂબ આભાર પલ્લવી બહેન, અને આકાશવાણી જો પણ આભાર કે અહીં હેડા સરસ કાર્યક્રમ શ્રોતાએ સમય પહેર્યો હતા.
0: અને હાણે ટેમ પૂરું થઈ ગયો આવે તો મણી સોણધલ ભાભેણે કે મુજા જજા કરીને
1: રામ રામ રામ રામ રામ રામ.
2: કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાબીડેજા બોલ, કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી માણેક, પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મેં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સવારના 11 થવા જઈ રહ્યા છે. અમારું હવે પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

नमस्कार, प्रस्तुत छे अत्यारने मुख्य समाचार। ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું। સેન્સેક્સમાં 845 અંકથી ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 245થી વધુનો ઉછાળો। રાષ્ટ્રપતિ ભવન ખાતે 5 સ્મારક પુસ્તકોના વિમોચન સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થયા। પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું। સરકારે 2026-31 માટે વધારેલી નાણાકીય ફાળવણી સાથે પીએમ અજય ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંતી રેડ્ડી વચ્ચે કૃષિ અને ગ્રામીણ વિકાસ પર વ્યાપક ચર્ચા થઈ। સરકારે સંગ્રહખોરી રોકવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા, ભાવ સ્થિરતા જાળવવા અને પારદર્શક તથા કાર્યક્ષમ ખાંડ પુરવઠા શૃંખલા સુનિશ્ચિત કરવા માટે ખાંડના ડીલરો પર સ્ટોક કરવાની મર્યાદા લાદી। ભારતની કુલ નિકાસ નાણાકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી। ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક રાજ્યભરમાં ઉજવણી। અંબાજી, શામળાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામો ખાતે ભક્તજનોની ભીડ ઉમટી। ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગોને અટકાવવા માટે રાજ્યમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત। રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું। રાજ્યમાં સિઝનનો 55.52% સરેરાશ વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.49%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 19% વરસાદ। આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 14 જિલ્લામાં 27 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાહોદમાં 18 મિલીમીટર વરસાદ। હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું રાહત ફતેહ અલી ખાએ ગાયેલા કલયુગ ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમના અંતમાં સાંભળશો અલકા યાજ્ઞિક અને શાને ગાયેલું કલ હો ન હો ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અભિજીતે ગાયેલી નુસરત બદ્રની આ રચનાથી.

અભિજીત ગયેલી નુસરત બદ્રની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો અશોક ખોસલાને. શબ્દો છે અમજદ ઇસ્લામ અમજદના.

અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 12 વાગે આપ સાંભળશું મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. આજે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વિશ્વમાં વાઘની સંખ્યાનો 70% હિસ્સો ભારતમાં છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વિશ્વ વાઘ દિવસ નિમિત્તે તેમણે શુભેચ્છા પાઠવી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવતી અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડનારી લક્ષ્મી યોજનાને દિલ્હી સરકારે મંજૂરી આપી. બોટાદમાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવવાના કારણે એક ટેમ્પો પલટી ખાઈ જતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા. દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 13 થયો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી સ્થિત હોટલનું લાયસન્સ નિયમોના અનેક ઉલ્લંઘનો માટે સસ્પેન્ડ કર્યું. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 200થી વધુ અંકનો ઉછાળો. ભારતની કુલ નિકાસ નાણાંકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે આવેલા ભારે પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. હવે પછી આપ 1 વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, આજે અષાઢ મહિનાની પૂનમ એટલે કે પવિત્ર ગુરુ પૂર્ણિમા. મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર તમામ ગુરુઓને વંદન કરવાનો આજનો દિવસ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, એક સાચો ગુરુ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈપણ જાતની મોહ માયા કે લાલચ વગર વ્યક્તિને એક સાચો માર્ગ બતાવે, શિષ્યની વ્યથા દૂર કરી જીવનમાં ઉજાસ ફેલાવવાનું કામ કરે છે. આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો કાર્યક્રમની શરૂઆત કરીશું. નારાયણ સ્વામીએ ગાયેલી ગુરુ મહિમા વર્ણવતા આ પ્રાચીન ભજનથી

ગુરુ પૂર્ણિમા નિમિત્તે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુરુ મહિમા વર્ણવતા પ્રાચીન ભજનો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની.
2: વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
1: બની ગયું બજેટ?
2: હા,
1: 5000 બચી ગયા. તું નવી સાડી લઈએ?
2: ના, ગયા મહિને જ તો લીધી હતી.
1: હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: ઈમાનદાર હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં જુદો ચમકતો હીરો. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપનું સ્વાગત કરે છે કાર્યક્રમ સહિયરમાં. અને આજે આપના પત્રો અને ઈમેલ્સના પઠનનો દિવસ છે, માટે આપની ચાહીતી ત્રિપુટી સાથે છે, એટલે કે સ્ટુડિયોમાં અમારી સાથે છે હિતેશ માવાણી સર.
5: તો શ્રોતા મિત્રો, શરૂઆતમાં કહ્યું ને એ સુવિચાર શું સમજાવે છે ખબર છે?
0: કે મણકા તો ઘણા હોય છે, પણ હીરા હીરા બહુ ઓછા હોય છે.
6: અને એ જ રીતે દુનિયામાં ભીડ તો ઘણી છે, પણ પ્રામાણિકતા, સચ્ચાઈ અને નિષ્ઠાથી જીવતા લોકો ખૂબ ઓછા હોય છે. અને આવા માણસ હંમેશા અલગ તરી આવે છે. અને આવા માણસના સંપર્કમાં જ્યારે આપણે આવીએ, ત્યારે વિચાર આવે કે આવો હીરો ઘડાય કેવી રીતે.
7: જવાબ છે એક સારા ગુરુના સંપર્કથી. કારણ કે ગુરુ માણસને માણસ બનાવે છે. ગુરુ સફળતા સાથે સંસ્કાર કેવી રીતે જીવવાના તે પણ શીખવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, એટલે જ કહેવાયું છે.

શ્રોતા મિત્રો, જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ ગુરુ છે. ક્યારેક માતા પિતા, ક્યારેક શિક્ષક, ક્યારેક કોઈ પુસ્તક, તો ક્યારેક જીવનના કઠિન અનુભવો પણ આપણા ગુરુ બની જાય છે. આજે 29 જુલાઈ આપણે સૌ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. આ દિવસ મહર્ષિ

0: રજૂઆત થાય છે તે પણ ખૂબ ગમે છે. અને એમણે સૂચન પણ કર્યું છે કે મસ્ક્યુલર ડિયોપેટી રોગ વિશે આયુર્વેદના નિષ્ણાત દ્વારા જાણકારી આપશો. જી પ્રદીપભાઈ, આપનું સૂચન ધ્યાનમાં રાખીને આ વિષય પર વાતચીત આપવાની કોશિશ ચોક્કસ કરીશું.
1: પ્રથમ ઈમેલ આસિફભાઈ બોકડા અને તેમની સાથે છે વસીમભાઈ, જિલ્લો પંચમહાલ, ગોધરા, પોલન બજારથી. આસિફભાઈ લખે છે કે હું ઘણા સમય પછી આપને ઈમેલ કરું છું. આપ સૌ મજામાં હશો. વરસાદની ઋતુમાં થતા રોગોથી બચવાના ઉપાય અને ખોરાક વિશે જણાવશો. ચોક્કસ આપણે આસિફભાઈને જાણ કરીએ કે આ ચોમાસાની ઋતુમાં આરોગ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ તે અંગે આપને ઉપયોગી માહિતી જરૂરથી આપીશું. ઈમેલ માટે આભાર આસિફભાઈ.
2: આસિફભાઈના ઈમેલ બાદ હવે આ પત્ર છે. સૈયરમાં શાયરીના ફૂલ બિખેરતા નિયમિત શ્રોતા રમેશ એલ ભાટિયાનો, ઉત્તર સંડા નડિયાદથી લખે છે. ના ચાંદ કો ઢૂંઢું, ના સિતારો કો ઢૂંઢું, કાંટો કે રાસ્તો પર ચલ કર ભી આકાશવાણી કી મંઝિલ કો ઢૂંઢું, ના ભૂતકાલ કો ઢૂંઢું, ના ભવિષ્ય કી ચિંતા કી લહેરે ઢૂંઢું, વર્તમાન કે ઉજાલો મેં સહયર મેં દોનો બહેનો કી મીઠાશ કો ઢૂંઢું. અરે વાહ શાયરજી વાહ, આપ તો ખુશિયા ઢૂંઢને મેં માહિર હો ગયે હૈ ઓર એસે એસે ખજાને ઢૂંઢ લેતે હૈ જો આપકી ખુશી ભી બઢાતે હૈ ઓર ચોરી હોને કા ડર ભી નહીં હૈ ના.
0: તો રમેશભાઈના આ પત્ર બાદ હવે આ પત્ર છે વાસરાથી 87 વર્ષના અમારા મોટા ભાઈ બુદ્ધિધન દાદાનો. લખે છે કે મીઠું મીઠું બોલનારી વાલી બંને બેલડીઓ અને સૌથી મહત્વના શ્રોતા ભાઈઓ, ગયા પત્રમાં મેં યાદી આપી હતી, છતાં તમે સૌ સહિયર થકી હૈયે વસ્યા છો. અને શ્રોતા મિત્રો, આગળ કાર્યક્રમની વાત કરતા બુદ્ધિધન દાદાએ લખ્યું છે કે 10મી તારીખ અને શુક્રવારની મુલાકાત ખૂબ ઉત્તમ રહી. ભાઈ શ્રી પ્રણવ ત્રિવેદીની વાતો અને આપની મુલાકાતો માનવ માણસ બનાવે છે, તે માટે ધન્યવાદ. એ દિવસે 2 ગીતો રજૂ થયા હતા, તે બંને ગીતો ગમ્યા. અંતમાં એમણે એક સૂચન પણ કર્યું છે કે વક્તાનું સરનામું કે મોબાઈલ નંબર આપો તો બહુ સારું રહે, અને પ્રણવભાઈનો નંબર આપવાની એમણે વિનંતી કરી છે. તો બુદ્ધિધન દાદા, આપને ખાસ જણાવીએ કે મુલાકાતીઓ માટે આત્મીયતા છે આપની, તે બદલ આપનો આભાર. પરંતુ વ્યક્તિગત ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અમે કોઈ પણ મહેમાનની વ્યક્તિગત માહિતી જાહેર નથી કરી શકતા. આપ અમારી લાગણી સમજી શકો તેવી આશા.
1: આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. રાજકોટ કેન્દ્રનો સહયર કાર્યક્રમ અમને ખૂબ પસંદ પડે છે. રાજકોટમાં કાર્યક્રમ અંગેના ઈમેલ સામેલ થતાના એટલે ગુજરાતના મુખ્ય આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર ઈમેલ કરી અને અમારા પ્રતિભાવ પાઠવીએ છીએ. સાથે સાથે ભુજ કેન્દ્રનો લોકપ્રિય સહયર કાર્યક્રમ પણ સુપરથી ઉપર હોય છે. ત્યાં પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ ના થવાથી અમો અમારા પ્રતિભાવ અમદાવાદ કેન્દ્ર પર મોકલીએ છીએ. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. આ ઈમેલ મળ્યો છે આપણા નિયમિત પત્ર મિત્ર, શ્રોતા મિત્ર અને ઈમેલ પાઠવનાર ધીરજભાઈ રબારી, ડેર પાટણથી. આપણે ધીરજભાઈને જણાવીએ કે ચોક્કસ આપ આકાશવાણી અમદાવાદ કેન્દ્રને ઈમેલ પાઠવી શકો છો અને પત્ર પણ લખી શકો છો. ફરી એક વખત આપના ઈમેલ માટે ધીરજભાઈ આપનો આભાર.
2: તો હવે ધીરજભાઈના ઈમેલ બાદ આ પત્ર છે વિંછિયા રાજકોટથી શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વિરલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. શાંતિલાલજી જણાવે છે કે દરેક મિત્રના પ્રત્યુત્તર લાગણીસભર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. મીઠી મધુરી વાણીના શબ્દોથી, હસતા ચહેરાથી જે આપ પત્રો વાંચો છો તે સાંભળીને અતિ આનંદ થાય છે. અરે અરે અરે, શું વાત છે શાંતિલાલજી, માત્ર અવાજથી જ આપ તો અમારા ચહેરાના હાવભાવ પણ પહેચાણી લો છો. ક્યાંક આપ જાદુ કરતો નથી ને?
0: તો શ્રોતા મિત્રો, શાંતિલાલજીના પત્ર બાદ હવે આ છે ગામ ભવાનીપુરા, તાલુકા પેટલાદ, જિલ્લા આણંદ થી ભક્તિમાં રસ ધરાવનાર શ્રોતા મિત્ર પૂનમભાઈ તળપદાનો. સાથે છે કાર્યક્રમ સાથે સાંભળનારા હસમુખ, સુમિત્રા, અશોક, અક્કી, દીપક, કિન્નરી, અર્જુન, નારણ, દામોદર, જાનવી, હેતલ, મનીષા તેમજ લાલજી મહારાજ અને તળપદા પરિવાર. સાથે સાથે અમારા પડોશીઓના નામ બાપજી, બેબી તેમજ નાના મોટા સૌ તમને યાદ કરે છે. તો પત્રમાં આપે લખ્યું છે કે 22મી એપ્રિલના રોજ અમારા બધાના નામ આપ સહયર કાર્યક્રમમાં બોલ્યા, અમે સૌ બહુ રાજી થયા. બોલો પૂનમભાઈ, આપ રાજી એટલે અમે પણ રાજી. બસ આ જ રીતે અમને પત્ર લખતા રહેજો.
1: હવે પછીનો ઈમેલ ગામ જાડિયા અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, માધુભાઈ ચૌહાણ અને તેમની સાથે છે લક્ષ્મણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન, અમે સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. 20 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મુંબઈનો કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. મધુભાઈનો અન્ય ઇમેલ પણ છે. 22 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શ્રોતા મિત્રોના પત્રો, ઇમેલ અને પસંદગીના ગીતો સાંભળવાની મજા આવી છે. સાથે સાથે 24 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કાર્યક્રમની શરૂઆતમાં બંને

0: બહેનોએ જે પાઉંભાજીની વાત કરી, મોઢામાં પાણી આવી ગયું. તમને ખબર છે હું સહિયર કાર્યક્રમનો કેટલો ફેન છું. જમતા જમતા હું દરરોજ કાર્યક્રમ સાંભળું છું. બાળકો ફોન માગે તો પણ હું ન આપું, સહિયર પૂરો કરીને ફોન દઉં છું. લિપિ અને અલ્પા, એમ લાગે છે આમના ઈમેલ પરથી કે તેઓ મોબાઈલ ન્યૂઝ ઓન એર એપ તેના પર રેડિયોના કાર્યક્રમ સાંભળે છે, બરાબર ને?
1: જી જી જી. અને માધુભાઈના ઈમેલ બાદ હવે આ પત્ર છે 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, જામનગર થી. તેમની સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને આ વખતે પણ એમણે પત્રની શરૂઆત કરી છે એમના સ્પેશિયલ વન લાઇનર થી. આપણી આ જિંદગીનો કોઈ ભરોસો નથી, તો ભગવાનનું ભજન કરી લે ને ભાઈ. વાહ બાબુભાઈ, આપની આ ટકોર ખરેખર તે અનુસરવા જેવી છે. આગળ તેઓ જણાવે છે કે સોમવાર તારીખ 29 જૂનના રોજ વાર્તા કેક્ટસ રજૂ થઈ ખૂબ ગમી. તારીખ 1 જુલાઈના પત્ર તથા ઈમેલના જવાબો સાંભળીને તો મજા આવી ગઈ. આગળ તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમમાં આવતી અવનવી મુલાકાતોમાંથી ઘણું બધું જાણવાનું મળે છે. તારીખ 3 જુલાઈ શુક્રવારના રોજ જંગલની વાતો કરી, ગીરના જંગલના સિંહની વાતો કરી અને વૃક્ષની વાતો કરી, તે સુપર હિટ હતી. ગુજરાતમાં આવેલા અલગ અલગ વનની વાતો કરી, તેમાં ખરેખર ઘણું જાણવાનું મળ્યું. વૃક્ષ ઉછેરની વાત સારી હતી. ડોક્ટર તપન શાહની મુલાકાતમાં તેમણે ખૂબ ઉપયોગી વાતો કરી. કાર્યક્રમમાં આવેલ ગીતો પણ મજાના હતા. જી જી બાબુભાઈ, આપ બસ કાર્યક્રમ સાથે આજ રીતે જોડાયેલા રહો.
2: અને હવે આ બે પત્રો છે કાર્યક્રમને પોતાના અભિપ્રાયોથી જગમગાવતા પ્રદીપભાઈ કે મહેતાના, આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છ થી. સાથે છે શ્રીમતી બીના પી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને બેબી નિર્વા. લખે છે કે 24 જૂનનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો. આ કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલ્સના જવાબો સારી એવી સંખ્યામાં આપવામાં આવ્યા તે સાંભળીને આનંદ થયો. કાર્યક્રમમાં અમારી પસંદગીનું ગીત રજૂ કરવામાં આવ્યું તેથી અત્યંત આનંદ થયો. સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના સૂચનો, અભિપ્રાયો તથા પત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે શ્રોતાઓ નિયમિત પત્ર લખવા માટે પ્રોત્સાહિત થાય છે. અમદાવાદ સહિયર કાર્યક્રમની આ આગવી વિશેષતા છે. કાર્યક્રમ પ્રસ્તુત કરતા બહેનો અને આદરણીય માવાણી સરની મહેનત દાદ માંગી લે તેવી છે. સહિયર મહિલાઓનો કાર્યક્રમ છે, પણ આ કાર્યક્રમ સાંભળનાર પુરુષ વર્ગ મોટો છે તે ખરેખર આનંદની વાત છે. કાર્યક્રમ સાંભળીને સમીક્ષાત્મક પત્રો લખનાર મિત્રોના પત્રોના જવાબો સાંભળવાનો લાભો અમદાવાદ કેન્દ્ર તરફથી અપાય છે. જી પ્રદીપભાઈ, એ વાત સાચી કે સહિયર કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો, સૂચનો અને અભિપ્રાયોને અમે હંમેશા ખૂબ જ મહત્વ આપીએ છીએ. આ વાત નોંધવા માટે આભાર. તો પ્રદીપભાઈ, હવે આપનો બીજો પત્ર વાંચું છું જેમાં આપે 1 જુલાઈના કાર્યક્રમને અનુલક્ષીને પાવરફુલ સ્લોગન લખ્યું છે, પર્યાવરણનું કરશો જતન તો આબાદ રહેશે વતન. વાહ પ્રદીપભાઈ વાહ, બહુ જ સરસ વાત. આપે આગળ લખ્યું છે કે 1 જુલાઈના કાર્યક્રમમાં શ્રોતાઓના પત્રો તથા ઈમેલ્સના જવાબો રસપ્રદ રહ્યા. સહિયરના આદરણીય ધીરજભાઈ રબારીના પત્રોની વિગત પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. એમના પત્રોમાં પ્રસ્તુત માહિતી તમામ શ્રોતાઓ માટે પ્રેરણાસભર હોય છે. વિછિયાના વરિષ્ઠ શ્રોતા મિત્ર શાંતિલાલ ઉકમચંદના પત્રોની વિગતો સુવિચારો પ્રેરણાદાયક હોય છે. સહિયર કાર્યક્રમમાં નિયમિત શ્રોતા પ્રજ્ઞાચક્ષુ જામનગરના ધર્મેન્દ્રસિંહજીની આકાશવાણીની 90 વર્ષની લોક ઉપયોગી સેવાઓ તથા આકાશવાણી અમદાવાદની અમૂલ્ય સેવાઓ બાબતની વાતો ખૂબ હૃદય સ્પર્શી રહી.
0: મારી પાસે ઈમેલ છે વલસાડથી હોશંગ બર્ડી. 29 જુલાઈ ગુરુ પૂર્ણિમા શુભ દિવસ અને વળી બુધવાર, કેટલો સરસ. દરેક બાળકને ગુરુ તો મળે જ છે. ભૂતકાળમાં હું પણ 3-4 બાળકોને ટ્યુશન આપતો, તેઓ આજે પણ મને યાદ કરે છે અને પગે પણ લાગે છે. સમીક્ષામાં લખે છે કે તારીખ 16 જુલાઈએ અમે બેનનો સર્પ વિશેનો વાર્તાલાપ ઘણો જાણવા જેવો હતો. કોઈ પણ પ્રાણીને મારવાના જોઈએ અને તેમને તેમના રસ્તે જવા દેવા જોઈએ. 19 જુલાઈએ રેણુકા મહેતાનો ફાઇનાન્સ વિશેનો વાર્તાલાપ તેમજ ડિજિટલ વિશે માહિતી પણ ખૂબ અગત્યની હતી. સૈયરનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે હોશંગભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ઈમેલ માટે.
1: તો હવે આ સંદેશ છે જામનગરથી સૈયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. જણાવે છે કે 15 તારીખ બુધવારે મારા સંદેશનું ખૂબ સરસ પઠન કર્યું. મહેશ પ્રજાપતિની ફરમાઈશનું ગીત બહુ સરસ હતું. વળી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વિશે સારી માહિતી આપી. 17મી શુક્રવારે દિવસના વધઘટના નીતિ નિયમો વિશે, દક્ષિણાયન વિશે ખૂબ સરસ જાણવા જેવી વાતો કરી. તો ધર્મેન્દ્રસિંહજીએ થોડા વધુ કાર્યક્રમોની સમીક્ષા પણ આપી છે કે તારીખ 20 જુલાઈ સોમવારના જે વાર્તા રજૂ થઈ વૈશાલીબેન ત્રિવેદીએ એનું પઠન કર્યું એ ખૂબ જ ગમી. બુધવાર તારીખ 22 જુલાઈના પત્રોના ઉત્તર ખૂબ ગમ્યા. શુક્રવાર તારીખ 24 જુલાઈના ચિત્રકાર પ્રતીક રાઠોડની માવણી સાહેબે લીધેલી મુલાકાત મુલાકાત જે રજૂ થઈ તે ખૂબ ગમી, પણ એક અફસોસ રહી ગયો કે કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોની વાતો સાંભળવાની રહી ગઈ. હેલો, બોલો ધર્મેન્દ્રસિંહજી, એમ કેમ ચાલે? અમારી વાતો આપે ના સાંભળી?
2: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે સહિયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, ક્ષેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની ટીમ અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. અમિતભાઈ લખે છે કે 20મી જુલાઈનો કાર્યક્રમ સરસ હતો તથા મોહતુ વાર્તા સંગ્રહ અંતર્ગત વાર્તા પઠન સરસ રહ્યું. તો 22મી જુલાઈના રોજ ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો. મારા બંને ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 24મી જુલાઈના રોજ શરૂઆતનો વાર્તાલાપ સરસ હતો. પ્રતિક રાઠોડનો હિતેશ માવાણી સર સાથેનો વાર્તાલાપ જેમાં ચિત્રકળા વિશે માહિતી આપી તે સરસ હતી, જાણકારી સરસ રહી. અમિતભાઈ, લાગે છે કે હમણાં આપ ખૂબ વ્યસ્ત રહો છો, ના તો આપના વિગતવાર ઈમેલ્સ આવે છે, ના તો ફરમાઈશની ગઝલ. પણ ખુશી એ વાતની છે કે નિયમિત રીતે અમને ઈમેલ કરવાનું આપ ચૂકતા નથી, તે બદલ આપનો આભાર.
1: જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. સાહેબ, મોજ તો મનથી થઈ શકે, ધનથી તો માત્ર ચૂકવણી જ થાય. સરસ મજાના સુવિચાર સાથેનો આ ઈમેલ મોકલનાર છે મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર એ ચુડાસમા. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સૌ સભ્યો અને સર્વે આકાશવાણીના શ્રોતા અને પત્ર મિત્રો. કાર્યક્રમની સમીક્ષામાં રૂપેશ કુમાર જણાવે છે કે તારીખ 8 જુલાઈના કાર્યક્રમની શરૂઆત અમારા લખેલા સુવિચારથી કરવામાં આવી અને બંને સખીઓએ મિત્રોના પત્રો અને ઈમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઈમેલનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે આપ્યો. આભાર. તારીખ 10 જુલાઈના રોજ રજૂઆત સરસ અને પ્રણવભાઈ ત્રિવેદી સાથેની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 13 જુલાઈના વાર્તા 21મું ટિફિન ખૂબ ગમી, રજૂઆત પણ સરસ. તારીખ 15 જુલાઈના રોજ બંને સખીઓએ સાથે મળીને મિત્રોના પત્રો અને ઈમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઈમેલનો ઉત્તર પણ ખૂબ સરસ રીતે આપ્યો. આભાર. ગીત પણ ગમ્યું. તારીખ 17 જુલાઈના રોજ ખૂબ સરસ મજાની રજૂઆતમાં બ્લોગર દીક્ષા શાહ સાથેની ખૂબ સરસ માહિતીસભર મુલાકાત રહી. જી રૂપેશ કુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર.
2: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત મહેશભાઈ પ્રજાપતિનો. સાથે છે મિત્ર મેહુલ ગોહેલ અને આકાશવાણીના પ્રસારણ થકી મળેલા મિત્રો કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, પોપટભાઈ રાવળ, માધુભાઈ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ. વાહ વાહ મહેશભાઈ, આપના આ મિત્ર મંડળ વિશે જાણીને તો ખૂબ મજા આવી ગઈ. તો ઈમેલમાં આપે જણાવ્યું છે કે તારીખ 15 જુલાઈના કાર્યક્રમમાં ઈમેલ અને પત્રોના જવાબમાં મારા ઈમેલનો ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો અને સાથે સાથે મારી ફરમાઈશને પણ ન્યાય આપ્યો, તેથી મારું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું હતું. જી મહેશભાઈ, તો પછી હવેથી આવી જ રીતે નિયમિત રૂપે અમને અભિપ્રાય આપતા રહેજો. અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગમાન સમાન આપણા નિયમિત શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. ઈમેલમાં જણાવે છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદનો આનંદ માણતા માણતા સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે અને વરસાદી વાતાવરણમાં મરચાએ બેસનની ચાદર લપેટીને ઉકળતા તેલમાં ડૂબકી લગાવી હતી અને એમાં ડુંગળી અને બટેકાનો સહયોગ હતો, સાથે સાથે સુવાસ પણ ફેલાઈ હતી, તે કેમ ભૂલાય. કિરીટભાઈ, અમને પણ આ વરસાદી વાતાવરણ વચ્ચે બટેકા ડુંગળીની સુગંધ લેતા લેતા ઈમેલ વાંચવાની ખૂબ મજા આવી રહી છે. આપે ઈમેલમાં જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈ અને તારીખ 13 જુલાઈના રોજ વાર્તા મહોતુના બંને મણકા ખૂબ જ સરસ લાગ્યા. આ માટે સંકળાયેલા તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. તો 10મી જુલાઈના રોજ સર્જક સાથે સંવાદમાં પ્રણય ત્રિવેદી સાથે હિતેશભાઈ માવાણીની મુલાકાત ખૂબ જ સરસ. સમગ્ર કાર્યક્રમ બટેટા પૌવા જેવો સ્વાદિષ્ટ લાગ્યો. કિરીટભાઈ, અમને પણ આપનો ઈમેલ ચાની ચુસ્કી જેવો લાગ્યો. તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને ઈમેલ્સની સફર અહીં પૂરી કરીએ છીએ અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. સાંભળીએ આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસને અનુલક્ષીને એક વિશેષ વાતચીત.
1: આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે બ્રહ્મા કુમારી મૈના દીદી. તેઓ છેલ્લા 28 વર્ષથી બ્રહ્માકુમારી

0: ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સમર્પિત રૂપે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. આપ રાજયોગ શિક્ષિકા છો. નમસ્કાર મેના દીદી.
1: નમસ્કાર.
0: આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, તો સૌથી પહેલા આપ એ સમજાવશો કે ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ શું છે?
1: વિશેષ આજે દિવસ છે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને આપણી જે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે એ અનુસારે જે પણ શિષ્ય છે, ભક્તો છે, એ આજના દિવસે ખાસ ગુરુ પ્રત્યેનો પોતાનો એક શ્રદ્ધાનો ભાવ, આદરનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ એ વ્યક્ત કરવાનો એમનો દિવસ હોય છે. સાથે સાથે આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વ્યાસજી એટલે મહાભારતના જે રચયિતા અને ચારો વેદોના જે રચયિતા એ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ દિવસ પણ માનવામાં આવે છે. એટલે બંનેનો સંગમ અનેક વિશેષ પાવન પર્વ હોવાના નાતે અને પુણ્યની સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ દિવસ ખરેખર એ પૂર્ણિમાનો દિવસ છે.
0: હવે શ્રોતા મિત્રોને આપ એ જણાવશો કે આપની સંસ્થામાં ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે?
1: વિશેષ છે ને, ગુરુ એ બે પ્રકારના રહ્યા છે. એક દેહધારી ગુરુ કે જેને માનવ જીવનને પોતાના જીવનમાં કઈક નવી શિક્ષાઓ પ્રાપ્ત કરાવવા માટે એમને ગુરુ કર્યા, એટલે જેમ આજે શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કહેવાય છે કે દત્તાત્રેય પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. એમાં પ્રકૃતિના પાંચે તત્વોથી લઈને પશુ પક્ષી જંતુથી લઈને ભાવના એવી હતી કે મને આ બધામાંથી કંઈક ને કંઈક શીખવા
0: મળે છે. અચ્છા,
1: એટલે એમને જે પાસેથી એમને જે પણ શીખવા મળ્યું એમને પોતાને ગુરુ માન્યા કે આ પણ મારા ગુરુ છે. પરંતુ વાસ્તવિક રીતે જો આપણે જોઈએ તો દરેક મનુષ્ય આત્માઓના એક જ ગુરુઓના પણ ગુરુ, જેને આપણે પરમ સદગુરુ કહીએ છીએ, એ છે પરમાત્મા. અને એ જે પરમાત્મા છે જેના માટે આપણે કહીએ છીએ કે માનવ જ્યારે આ સંસારમાં આવે છે ત્યારે એ સૌથી પ્રથમ એના જો કોઈ ગુરુ રહ્યા હોય તો એ એના માતા પિતા રહ્યા છે. સંબંધો ઘણા બધા રહ્યા, માતા પિતા સખા અને ઘણા બધા છે, પરંતુ એની જીવન યાત્રા જ્યારે સંસારમાં શરૂ કરે છે ત્યારે સંસારમાં આવવા માટેના પ્રથમ જો કોઈ ગુરુ રહ્યા તો એ માતા પિતા રહ્યા. જ્યારે થોડા આપણે સમજણા થયા, આપણને સ્કૂલમાં મૂકવામાં આવ્યા, ત્યારે શિક્ષકને પણ આપણે જે ભૌતિક જગતનું જેને આપણે જ્ઞાન આપ્યું તો એ પણ આપણા ગુરુ, આપણે શિક્ષકને ગુરુ સમજ્યા. પણ એ જીવન યાત્રાનો જે અંતિમ કાળ જેને સુખદ અને સુહાવનો બનાવવા માટે જેને કહેવાય કે અંતમતિ સુગતિ, તો એવી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરાવવા માટે એ પરમ સદગુરુ જે જગતનું જ્ઞાન નથી આપતા, ભૌતિક દુનિયાનું જ્ઞાન નથી આપતા, પણ એક આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપે છે કે જેનાથી એની આગળની યાત્રા ખૂબ સુખદ બને, ખૂબ શ્રેષ્ઠ બને અને સદગતિને પ્રાપ્ત કરે. તો આવા જે પરમ સદગુરુ છે પરમાત્મા, જો આપકે કહ્યું કે આપની સંસ્થામાં આપ કેવી રીતે ગુરુ પૂર્ણિમાને મનાવો છો, કે અહીંયા કોઈ આપણે વ્યક્તિ દેહધારી ગુરુને કોઈ વિશેષ સ્થાન નથી. જે શરીરને ચલાવનારી એક આધ્યાત્મિક શક્તિ છે અને એ આધ્યાત્મિક શક્તિ જેને આપણે આત્મા કહીએ છીએ, ચેતના કહીએ છીએ, આપણે એને ઉર્જા કહીએ છીએ, તો એ આત્માને પૂર્ણતાની તરફ લઈ જનાર એ પરમ સદગુરુ, એ પરમાત્મા, એમને કેવી રીતે આપણે જીવનમાં ધારણ કરીએ અને એના પર ચાલીને આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવીએ, તો એ જ સાચા અર્થમાં એ ગુરુનું જે સન્માન આપણે આપ્યું એવું.
0: સામાન્ય લોકો માટે એ થોડું મુશ્કેલ છે, એમને તો એમની સામે કોઈક વ્યક્તિ હોય અને એ એમને ઉપદેશ આપે તો એ વધારે સારી રીતે એ માર્ગ ઉપર આગળ જઈ શકે. તો આજના સમયમાં સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરી શકાય?
1: એક છે કે સાચા ગુરુ એ કે જે તમને સત્ય પથ પર ચલાવે. સાચા ગુરુ એને કહેવાય કે જે તમને બંધનોથી મુક્ત કરાવે. પરંતુ આપણે એ તો જરૂર માનીએ કે એ સો આત્માની સદગતિ કરી શકશે, એ સમય પર આપણને સહયોગ આપી શકશે, તો માહિતી તો આપણી પાસે પુષ્કળ છે, પણ જે સત્ય જે જ્ઞાન છે એ આજે કોઈ પણ ટેકનોલોજી કે કોઈ પણ માનવ એ આપણને આપી નથી શકતો.
0: એટલે ગુરુનો જ્યારે વ્યક્તિના જીવન ઉપર પ્રભાવ પડે તો એના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે, તો એ કયા પરિવર્તન આવી શકે?
1: એ પરિવર્તન છે કે જેમાં આપણે પોતાના સંસ્કારોમાં પરિવર્તન લાવી શકીએ. ખોટી આદતો છે એમાં આપણે પરિવર્તન પરિવર્તન લાવી શકીએ. અને એ ક્યારે પરિવર્તન આપણે લાવી શકીએ કે જ્યારે સત્ય સદગુરુ છે એ જ્યારે આપણને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ આપે. એટલા માટે કહ્યું કે ગુરુનો અર્થ જ એ થાય છે, ગો એટલે અંધકાર અને રો એટલે મિટાવનાર, એને સમાપ્ત કરનાર. દરેક માનવ મનની અંદર અજ્ઞાનતાનો જે અંધકાર છે, તો એ અંધકારને જે મિટાવનાર પરમ સદગુરુ પરમાત્મા છે, એ જ્યારે આપણને સત્ય જ્ઞાન આપે ત્યારે માનવ જીવનમાં એ પરિવર્તન આવે છે. અને એટલે તમે જુઓ કે આપણે જ્યારે શિવ પુરાણ વાંચતા હોઈએ તો બહુ જ એમાં સ્પષ્ટ એ પરમ સદગુરુના સાચા ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજી અને વિષ્ણુજી બંને પોતાની શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે, બ્રહ્માજી કહે છે કે હું શ્રેષ્ઠ છું, વિષ્ણુજી કહે છે કે હું આપનાથી શ્રેષ્ઠ છું, અને એમ કરતા કરતા બંને વચ્ચે ખૂબ જ મોટો વિવાદ ઉભો થઈ જાય. અને પછી શિવજી પાસે જાય છે અને એમ કહે છે કે તમે આમનો ઉકેલ લાવો. એ વખતે બહુ જ મોટો પ્રકાશનો સ્તંભ પ્રગટ થાય છે, જે શિવલિંગનો સ્તંભ હોય છે. અને જ્યારે પ્રગટ થાય છે અને બંનેને એવું કે લાઇટ એ આકાશવાણી એવું કહે છે કે તમે મારો અંત શોધો. બ્રહ્માજી પોતાનું વાહન લઈને આકાશ તરફ જાય છે, વિષ્ણુજી પોતાનું વાહન લઈને પાતાળમાં એનો અંત શોધવા માટે જાય છે. પણ બંને છે એક ઉપર જાય છે એક નીચે જાય છે, પણ બંને માંથી એકેયને અંત મળતો નથી. અને આખરે જ્યારે બંને આવે છે અને એવું શિવ પુરાણમાં બતાવ્યું છે કે એમના પછી એ લાઇટ એ કહે છે બ્રહ્માજીના લલાટ પરથી પ્રકાશિત થઈને એ પરમ જ્યોતિ પોતે સ્વયં કહે છે કે હું નિરાકાર એ પરમ જ્યોતિ છે, દેવોના પણ દેવ, કે હું તમારા રચયિતા છું, તમે રચના છો, સદગુરુ છે, એ તો નિરાકાર પરમાત્મા છે.
0: પરંતુ મહિલાઓની જો આપણે વિશેષ વાત કરીએ તો ઘર પરિવાર અને નોકરીની જવાબદારી વચ્ચે એમને પોતાના જીવનમાં આધ્યાત્મિકતા માટે સમય કાઢવો થોડો મુશ્કેલ પડી જાય, તો એ લોકો કેવી રીતે આના માટે સમય કાઢી શકે?
1: દરેકને 24 કલાક કુદરતી આપેલા છે, પણ દરેકના માટે પોતાના માટે જો એને સમય ફાળવવો હોય તો એ 24 કલાકમાં જે પોતાના સ્વ ઉન્નતિ માટેનો સમય, આધ્યાત્મિક ઉન્નતિ માટેનો જે સમય છે, એ સવારે 4 થી 8 વાગ્યાનો જે સમય છે એ આત્મ ઉન્નતિ કે સ્વ સાધના માટેનો સમય છે.
0: તો મૈના દીદી, રાજયોગ ધ્યાન એ શું છે અને સામાન્ય ધ્યાનથી એ કેવી રીતે અલગ પડે છે?
1: ધ્યાન બધા બહુ બધા પ્રકારના છે અત્યારે, પરંતુ જે રાજયોગ તમને રાજા બનાવે છે એ રાજયોગ દૈહિક સંબંધ સાથેનો નથી, પણ રાજયોગ જે આત્મા અને પિતા પરમાત્મા સાથેનું મિલન, સર્વશ્રેષ્ઠ મિલન, જેને આપણે રાજયોગ કહીએ છીએ. આ યોગથી પણ ઊંચો સર્વશ્રેષ્ઠ સંબંધ આત્માનો પરમાત્મા સાથે છે. એટલે આત્મા એના પિતા પરમાત્માને જ્યારે યાદ કરે છે તો એને સર્વશ્રેષ્ઠ યોગ, એને રાજયોગ કહેવામાં આવે છે.
0: જી, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના ગુરુને મળવા જાય તો એવું ઈચ્છે છે કે ભાઈ ગુરુના સાચા આશીર્વાદ મને મળે.
1: બિલકુલ.
0: તો ગુરુના આશીર્વાદનો સાચો અર્થ શું છે? શું માત્ર આશીર્વાદ જ પૂરતા છે કે જીવનમાં પુરુષાર્થ પણ જરૂરી છે?
1: આશીર્વાદ એ પુરુષાર્થથી પ્રાપ્ત થતા હોય છે. અને પુરુષાર્થ શું છે? તો કે એમને જે આપણને આજ્ઞા આપેલી છે કે જે એમને આપણને માર્ગદર્શન આપેલું છે એને જો આપણે અહંકારને તોડીને, કારણ કે કહેવાય છે કે ગુરુજીના આશીર્વાદ આપણને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે ગુરુજી સામે આપણે ગુરુર ના રાખીએ, અભિમાન ના રાખીએ, અહંકાર ના રાખીએ, ત્યારે ગુરુજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે. કારણ કે ગુરુનું જે માર્ગદર્શન છે એ અહંકારને તોડો અને તમે અભિમાનમાંથી બહાર આવશો અને જીવનમાં નમ્રતા, સમર્પણ ભાવ, શ્રદ્ધા ભાવ જ્યારે તમારી અંદર પ્રાપ્ત થશે ત્યારે આશીર્વાદ એ ગુરુજીના સ્વતઃ પ્રાપ્ત થાય. એ દિવસે આપણે એવું ક્યારેય નથી કહ્યું કે હું ગુરુજીને ગિફ્ટ આપું કે ગુરુજીને દાન આપું. ખાલી દક્ષિણા શબ્દ આપણે વાપરીએ, દ એટલે દેવું, આપવું,
0: જી,
1: અને ક્ષીણતા એટલે આપણી જે કમજોરી છે, આપણામાં જે કમીઓ છે એ એમને દક્ષિણામાં આપવાની છે. એમના જે ગુણો છે આપણા જીવનમાં ધારણ કરવાના છે, ત્યારે આપણે સાચી ગુરુ પૂર્ણિમા મનાવી એવું કહેવાશે.
0: હવે અંતમાં જે પણ શ્રોતાઓ આપણો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમને આપ નાનકડો એવો શું સંદેશ આપશો?
1: એમના માટે બસ ખાસ હું એવું જ કહેવા માંગીશ કે ખાલી ગુરુ પૂર્ણિમાનો આ એક દિવસ આપણે ગુરુજીની શિક્ષાઓને યાદ ના રાખીએ, પરંતુ રોજે જ એ જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે એ ગુરુની આપેલી શિક્ષાઓને યાદ કરીને મન અને બુદ્ધિથી એમને સમર્પિત થઈને એ પરમ સદગુરુના રોજ આશીર્વાદ પ્રાપ્ત કરીએ.
0: મેના દીદી, આપ આકાશવાણી

0: એના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
1: ધન્યવાદ. નમસ્કાર.
0: તો મિત્રો, આશા રાખું છું કે મૈના દીદી સાથેની આ વાતચીત આપને ગમી હશે અને ગુરુ પૂર્ણિમા વિશે આપને ઘણું જાણવાનું અને સમજવાનું મળ્યું હશે.
2: સાથે સાથે શ્રોતા મિત્રો, આજે બાળકીઓના ગૌરી વ્રતનો છેલ્લો દિવસ પણ છે અને એ લોકો આજે જાગરણ પણ કરશે, તો સૌને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો, ફરી મળીશું.
0: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો.
3: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
0: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, PEXCOAIR@gmail.com.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે. રાજ્યસભામાં 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી અને ભારતીય શેર બજારમાં વધારા સાથે કારોબાર. સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં આજે કાર્યવાહી ખોરંભે ચડી છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ ગ્લાસ્ગો ખાતે 23મા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને એથ્લીટ ગુલવીરસિંહને અભિનંદન આપ્યા. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શ્રી બિરલાએ આરોપ લગાવ્યો કે કેટલાક વિપક્ષી સભ્યો જાણી જોઈને પ્રશ્નકાળમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.
1: પ્રશ્નકાલ કે બાદ ઇસ ચર્ચા મેં ભાગ લીજીએ. આપ માન્ય સદસ્યો કે હક કો નહીં માર સકતે, યે તરીકા ઉચિત નહીં હૈ. આપ અગર સદન કો વૈધાન કરના ચાહતે હૈ, નિયોજિત તરીકે સે ગતિરોધ પેદા કરના ચાહતે હૈ, યે સંસદીય પરંપરાઓ કે અનુરૂપ નહીં હૈ.
0: દરમિયાન નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે વિપક્ષ દ્વારા કરાયેલા હોબાળાને કારણે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ગૃહને પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે સ્પીકર સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખતા ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે ગૃહ શરૂ થયું ત્યારે કોલસા, ખાણ અને સ્ટીલ પર સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026ની જોગવાઈ પર ચર્ચા ન કરવાનો અને સંસદીય ચર્ચા દરમિયાન ગૃહમાં વિવિધ રાજકીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ વિધેયક વિદ્યાર્થીઓની ચિંતાઓ અને માંગણીઓને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે.
2: આજ હમ ઉમીદ કરતે રાહુલ ગાંધીજી ઓર બાકી લોગ બિલ પે બોલે, ઇતના મહત્વ પર બિલ પે ચર્ચા હો રહે ઓર વો ઇધર ઉધર કા બાત કરકે ભટકાને કે લે ઓર રાજનીતિકરણ કરકે વો ધ્યાન ભટકાના ચાહતે હૈ. ઇતના અચ્છા બિલ લાયા હૈ ઓર એક્ઝામિનેશન કો લેકર કે કોઈ ઓર સજેશન હૈ તો સજેશન દે સકતે હૈ કોંગ્રેસ પાર્ટી. ઇતના મહત્વ પર બિલ હૈ ઓર બિલ પે નહીં બોલતે હૈ, યે ઠીક બાત નહીં હૈ.
0: ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં કેટલાક દરિયાઈ જહાજો પર થયેલા હુમલાની કડક ટીકા કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક શિપિંગ અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ચાલી રહેલો સંઘર્ષ થોડા સમય માટે અટક્યા બાદ ફરી ચિંતાજનક રીતે હુમલાઓ શરૂ થયા છે. શ્રી હરીશે આ મહિને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અનેક જહાજો જીએફએસ ગેલેક્સી, એમટી અલ બાહિયાન અને એમટી મુંબાસા પર થયેલા હુમલાઓની ભારતે સખત ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન અને વાણિજ્ય પુનઃસ્થાપિત થવું જોઈએ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જાપાનના લોકો અને સરકાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા ભારતના સમર્થન અને એકતા વ્યક્ત કરી છે. તેમણે ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોની સલામતી અને ઝડપથી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. ગઈકાલે આવેલા શક્તિશાળી ભૂકંપમાં જાપાનના કુમામોટો વિસ્તારમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. વીજ પુરવઠો ખોરવાતા પરિવહન પ્રણાલીઓને નુકસાન અને તીવ્ર ગરમીના કારણે આશ્રયસ્થાનોમાં રહેતા હજારો લોકો માટે રાહત પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે ભારે પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થયું છે. ભદ્રક જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભંડારી, પોખરી અને ધામનગર બ્લોકના મોટા વિસ્તારો ડૂબી ગયા છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને ખેતીની જમીનમાં ઘૂસી ગયા છે. આખું આપરામાં બૈતરણી નદી હજુ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને નદીના પાણીના સ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્રે નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સરકારી સલાહનું કડક પાલન કરવા વિનંતી કરી છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માને ઉપરી આસામમાં આવેલા વિનાશક પૂર બાદ ચાલી રહેલા રાહત કાર્યો અંગે જાણકારી મેળવી. ડોક્ટર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી શાહે તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. દરમિયાન શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ અને જોરહાટ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને પુનર્વસન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દિલ્હી, કોંકણ, ગોવા, કેરલમ અને માહેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. આગામી બે દિવસ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની પણ આગાહી કરી છે. વાઘના સંરક્ષણ, કુદરતી રહેઠાણોનું રક્ષણ અને વાઘની વસ્તીમાં ઘટાડાને રોકવા અંગે જાગૃતિ લાવવા માટે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો આરંભ નવેમ્બર 2010 રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિતિ દરમિયાન કરવામાં આવી હતી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના 75% વાઘની સંખ્યા 3,682 છે, જે દેશના 58 અભયારણ્યોમાં વસે છે. ભારત વાઘ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વાઘ દિવસ નિમિત્તે વન્યજીવન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે વિશ્વની વાઘની વસ્તીના 70% વાઘ ભારતમાં છે. તેમણે કહ્યું કે ભારતના વાઘ સંરક્ષણ પ્રયાસો સદીઓ જૂની સંસ્કૃતિ દ્વારા પ્રેરિત છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સાધે છે અને લોકોની સામૂહિક ઇચ્છાશક્તિ દ્વારા સંચાલિત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 850 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 240 અંક જેટલો વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, મેટલ અને FMCGના શેરોમાં લેવાલી, જ્યારે કેપિટલ ગુડ્સ, પાવર અને સર્વિસીસના શેરોમાં વેચવાલી જોવા મળી છે. કરાઈકલ ફિશિંગ બંદર ખાતે યાંત્રિક માછીમારી બોટમાં ગઈકાલે માછલીઓ ઉતારતી વખતે શંકાસ્પદ ઝેરી ગેસનો ભોગ બનતા એક માછીમારનું મોત થયું હતું અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે, રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. અને ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. હવે પછી આ 2 વાગે

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયું હતું. તેમ જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારીયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58%, હળવદ તાલુકા પંચાયતમાં 71%, પોશીના તાલુકા પંચાયતમાં 81%, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80% અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% મતદાન નોંધાયું. આ તમામ બેઠકો પર મતગણતરી 30 જુલાઈએ થશે. આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને સમર્પિત ગુરુ પૂર્ણિમાની આજે ઉજવણી થઈ રહી છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે લોકો ગુરુઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. તેમણે સંત સુરમલદાસજીની સમાધિ ધૂણો અને રામદેવ પીરની પ્રતિમાના દર્શન કર્યા. દરમિયાન શ્રી પટેલે ભક્તોનું અભિવાદન ઝીલી તેમની સાથે સંવાદ પણ કર્યો. ઉપરાંત શ્રી પટેલે સંત સુરમલદાસજીની 6ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું.
1: આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો, જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે.
0: દરમિયાન મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ તરભ વાળીનાથ મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી. મંત્રીએ વાળીનાથ ધામના મહંત જયરામ ગિરિબાપુના આશીર્વાદ લઈ સમગ્ર જિલ્લાની જનસુખાકારી માટે મંગલ કામના કરી. ઊંઝા ઉમિયાધામમાં પણ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને સાચા હીરા જડિત સુવર્ણ વાઘા સેવંતી ગલગોટાના મિશ્ર પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે. આ સાથે જ હનુમાન દાદાને મોહનથાળનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગર શહેરમાં વિવિધ ગાદીપતિઓ સંતો મહંતોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાભાઈ જાડેજા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા હતા. ભાવનગરમાં યાત્રાધામ બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 1 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચોતરફ બાપા સીતારામના ગગનભેદી નારાથી બગદાણા ગુંજી ઉઠ્યું છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચાંદીપુરા વાયરસને પગલે 1 બાળકીના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દેલવાડા ખાંટ ગામમાં 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડાઈ હતી. જો કે બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આમ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે. બોટાદ જિલ્લાના રાણપુરાના કનારા નાગનેશ વચ્ચે ગાડી પલટી જતા 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ગાડી ભીમદાળથી અરણેજ તરફ જઈ રહી હતી તે સમયે ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વીરવાડામાં ઇજાગ્રસ્ત અજગર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ દેવદૂત બની છે. એક અજગર

ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ કરુણા એમ્બ્યુલન્સને થતાં ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરની સમયસર અને જરૂરી સારવાર શરૂ કરી હતી. વન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરીને પ્રજાજનોએ બિરદાવી હતી.

0: સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 56.22% વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં સાર્વત્રિક વરસાદથી હવામાનમાં ઠંડક સાથે ખુશનુમા વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. આ અષાઢ માસમાં બાળકીઓના ગૌરીવ્રત મોડાકતની ઉજવણી થઈ રહી છે. તો જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન મંદિર, BAPS સંસ્થાન, કુંડળ, ભીમનાથ મહાદેવ, ઝમરાળા, ફડકાનાથ, પાળિયા જગ્યા, બોટાદમાં આવેલા નવહથ્થા હનુમાન, વાંકિયાધરા, ખોડિયાર વગેરે સ્થાનકોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે જિલ્લામાં પણ બરવાળા, બોટાદ અને ગઢડા શહેરમાં રથયાત્રા યોજાઈ ગઈ. ગઢડા રથયાત્રા સમિતિએ જણાવ્યું હતું કે અમદાવાદ ભાવનગર બાદ ગઢડાની રથયાત્રા ત્રીજા ક્રમાંકની રથયાત્રા ગણાય છે. ગઢડા ખાતે આ વર્ષે 33મી રથયાત્રામાં 50થી વધુ ફ્લોટ રજૂ કરાયા. તેમાં કૈલાસ પર્વત પર રાવણ દ્વારા શિવપૂજન એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ગઢડા શહેરના વિવિધ રાજમાર્ગ પર પસાર થતાં ભક્તોએ પુષ્પવર્ષા, આરતી અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું. જ્યારે એક નાયબ જિલ્લા પોલીસ વડા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 274 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે ખડે પગે રહ્યા હતા. વિવિધ જિલ્લાઓની જેમ બોટાદમાં પણ વરસી રહેલા વરસાદની વર્તમાન પરિસ્થિતિ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ સ્થળાંતર, આશ્રય સ્થાનોમાં જરૂરી સુવિધાઓ, પશુઓની સુરક્ષા સંબંધિત સૂચના અપાઈ હતી. સુશ્રી જાડેજાએ ભારે વરસાદને પગલે આરોગ્ય સેવાઓ, રાહત અને બચાવ કાર્ય, વીજ પુરવઠો, પાણીની ઉપલબ્ધતા, માર્ગ વ્યવસ્થા તેમજ પશુધનના રક્ષણ સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભારે વરસાદ દરમિયાન જોખમી ગરનાળા, બેઠા પુલ, નદીકાંઠા, ડેમ વિસ્તાર તથા અન્ય સંવેદનશીલ સ્થળોએ લોકોની અવરજવર પર અસરકારક નિયંત્રણ રાખવા, જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કોઈપણ દુર્ઘટના નિવારવા સતત સતર્ક રહેવા સૂચના અપાઈ. ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ તમામ વિભાગને સંકલનપૂર્વક કાર્ય કરી રાહત અને બચાવ કામગીરી, વીજ પુરવઠો, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ અવિરત જાળવી રાખવા તેમજ સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનો સમયબદ્ધ અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. નવસારી જિલ્લામાં યોજાયેલી 6ઠી ગુજરાત રાજ્ય ગ્રેપલિંગ સ્પર્ધામાં જિલ્લાના આદર્શ માધ્યમિક વિદ્યાલયની 22 દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 31 ચંદ્રક હાંસલ કર્યા. સમગ્ર રાજ્યના 19 જિલ્લામાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે બોટાદની આ દીકરીઓએ 14 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય ચંદ્રક મેળવી જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન અપાવ્યું હતું. તમામ ખેલાડીઓએ આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાષ્ટ્રીય ગ્રેપલિંગ સ્પર્ધા માટે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં દેશના અંદાજે 18 જેટલા રાજ્યના ખેલાડીઓ ભાગ લેશે. આ દીકરીઓ સરકારની જિલ્લા કક્ષાની રમતગમત સંકુલ DLSS યોજના હેઠળ તાલીમ મેળવી રહી છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભાગારમાં યોજાયેલા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે બોટાદના શિક્ષક અને ચારણી સાહિત્યના ઉપાસક એવા ડૉક્ટર આનંદ ગઢવીને રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. રાણપુર તાલુકાના જાડીલા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે જૂના મકાનની બાલ્કની, તેની નજીક આવેલ વીજળી થાંભલા પર પડતા થોડું નુકસાન થયું હતું. જોકે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCLના નિયંત્રણ કક્ષને માહિતી મળતા જ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હમણાં જ આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. આજના કાર્યક્રમની શરૂઆત કરીશું રાસબિહારી દેસાઈએ ગાયેલી નરસિંહ મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: અલકા યાજ્ઞિક, હેમા સરદેસાઈ, ઉદિત નારાયણ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પરદેસ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે એપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: રાહત ફતેહ અલી ખાન અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પાપ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: રાહત ફતેહ અલી ખાન, મહાલક્ષ્મી અય્યર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ઝૂમ બરાબર ઝૂમ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: બળદેવભાઈ આસોદી અને સાંભળીએ, રચના છે પ્રાચીન.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આજે આપણે ગુલાબસિંહ વણઝારા અને બળદેવભાઈ આસોદિયાના સ્વરમાં લોકગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 થવા આવી છે.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. કચ્છમાં અષાઢ માસ અડધો વીતવા છતાં સંતોષકારક વરસાદ ન વરસતા ગંભીર જળ સંકટ ઊભું થયું છે. સમગ્ર રાજ્યમાં ઝોનવાઇઝ સૌથી ઓછો માત્ર 19% વરસાદ કચ્છમાં નોંધાયો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 અને નાની સિંચાઈ યોજનાના 170 મળી કુલ 190 ડેમ આવેલા છે. વર્તમાન સ્થિતિએ આ મધ્યમ અને નાની સિંચાઈના 65% ડેમ તળિયા ઝાટક છે. માત્ર 35% ડેમમાં જ પાણી બચ્યું છે, જેના કારણે એક જ મહિનામાં સરેરાશ જળસંગ્રહ 32% ઘટીને 25% પર પહોંચી ગયો છે. મધ્યમ સિંચાઈના કાયલા, સાનદ્રો, રુદ્રમાતા અને ડોણ ડેમ સાવ ખાલીખમ થઈ ગયા છે, જ્યારે નાની સિંચાઈના ડેમોમાં માત્ર 12% જળસંગ્રહ રહ્યો છે. ફક્ત રાપર અને ભચાઉ તાલુકામાં સારા વરસાદથી જળાશયોમાં પાણી આવ્યું છે, જ્યારે બાકીના 8 તાલુકાઓની સ્થિતિ ચિંતાજનક છે. ભુજ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં સતત વધી રહેલા વીજ વ્યાપ અને સમસ્યાઓને ધ્યાને લઈને ભુજના સહયોગનગર 4 રસ્તા પાસે નવું ભુજ રૂરલ 2 સબ ડિવિઝન ટૂંક સમયમાં કાર્યરત થશે. આ નવા સબ ડિવિઝનમાં ભુજ સિટી 1 રૂરલ અને દેસલપર સબ ડિવિઝન હેઠળના કોરકી, સુખપર, મિર્જાપર સહિતના કુલ 18 ગામો અને વિસ્તારોને જોડવામાં આવ્યા છે. વીજ સમસ્યાઓના ઝડપી ઉકેલ સાથે બિલ ભરવા સહિતની તમામ સુવિધાઓ સબ ડિવિઝનમાં ઉપલબ્ધ થશે. હાલ વહીવટી અને સ્ટાફની નિયુક્તિની કામગીરી પ્રગતિમાં છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલના વિશેષ પ્રયાસોથી આ નવું ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું છે. મુંદ્રાના શાસ્ત્રી મેદાન ખાતે અંદાજિત 5 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ રમતગમત પ્રેમીઓને મળશે. આ પ્રોજેક્ટમાં વિશાળ ક્રિકેટ મેદાન, ખેલાડીઓ માટે પેવેલિયન, દર્શક ગેલેરી, જીમખાનું, બોક્સ, ક્રિકેટ અને આરોગ્યલક્ષી વોકવે જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્ર દ્વારા આ પ્રોજેક્ટની કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નવું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ આગામી સમયમાં મુંદ્રાવાસીઓ માટે રમતગમત અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી સાબિત થશે. કચ્છભરમાં આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુરુ મહિમાને વર્ણવતા વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભુજના સંસ્કારનગર સ્થિત રામકૃષ્ણ મઠ ખાતે મંગલ આરતી, વૈદિક સ્ત્રોત પાઠ, પૂજા હવન અને પ્રવચન જેવા વિશેષ આયોજનો યોજાયા છે. માંડવીના નાના રતડિયા ખાતે મહામંડલેશ્વર કલ્યાણાનંદ ગિરિજીની ઉપસ્થિતિમાં સમાધિ પૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. આ ઉપરાંત ભુજના કૈલાસ ગુફા, કબીર મંદિર, અંજારના સચ્ચિદાનંદ મંદિર, ત્રિમંદિર, નખત્રાણાના નિષ્કલંકી નારાયણ તીર્થધામ, આદિપુર રામકૃષ્ણ મઠ તેમજ નાદરા બિલેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ સ્થળોએ ગુરુપૂજન, સત્સંગ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘાસ વિતરણની મંજૂરી અપાતા જિલ્લામાં ઘાસ વિતરણની કામગીરી શરૂ થઈ છે. પશુપાલકોની સગવડ માટે ઘાસ ડેપોની સંખ્યા 29થી વધારીને 38 ગામોમાં કરાઈ છે. તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસમાં કુલ 2,87,660 કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. વન વિભાગ પાસે હજુ પણ 24,79,125 કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લામાં અત્યાર સુધી 7,375 પશુપાલકોને ઘાસ કાર્ડ ઇસ્યુ કરાયા છે, જેનો સીધો લાભ 34,897 પશુઓને મળ્યો છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં 20 લાખ રૂપિયાનો માતબર સહયોગ આપવામાં આવ્યો છે. સશસ્ત્ર સેનાના જવાનો અને તેમજ તેમના પરિવારજનોની કલ્યાણકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ અનુદાન કરાયું છે. આ ભંડોળનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લીંબાચિયાએ ડીપીએ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છમાં વરસાદના વિરામ વચ્ચે છેલ્લા 2 દિવસથી ધૂપછાવનો માહોલ જિલ્લામાં છવાયેલો જોવા મળી રહ્યો છે. વરસાદના વિરામ સાથે મહત્તમ પારો ઉચકાતા ઉકળાટ વધ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આજે કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આવતીકાલથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, તેમજ 1 ઓગસ્ટના રોજ ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 31 અને 1 ઓગસ્ટે અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, જેની અસર હેઠળ કચ્છમાં પણ સારા વરસાદ થવાની આશા ઊભી થઈ છે.
રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 55.22% વરસાદ નોંધાયો છે, તો હાલ 20 બંધ હાઈ એલર્ટ પર છે, જ્યારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ NDRFની 17 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની 33 ટુકડી તૈનાત છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

નમસ્કાર યુવા મિત્રો, હું માસુમ પંચોલી, આપનો રેડિયો મિત્ર. આજના આપના યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ક્યારેક એવું બન્યું છે કે કોઈને જોઈને તમને લાગ્યું હોય, વાહ કેટલી મજાની જિંદગી છે, અને અમુક સમય પછી ખબર પડી હોય કે જે બહારથી દેખાતું હતું હકીકત એના કરતાં બિલકુલ અલગ હતી. મિત્રો, આજના સમયમાં એક ખૂબ જ રસપ્રદ વાત બની ગઈ છે, આપણે જે જીવીએ છીએ એના કરતાં આપણે કેવા દેખાઈએ છીએ એની ચિંતા ક્યારેક વધારે થવા લાગે છે. આજનો વિષય કોઈ વ્યક્તિની ટીકા કરવા માટે નથી, કોઈને ખોટો સાબિત કરવા માટે પણ નથી, કારણ કે આપણે બધા જ ક્યારેક ને ક્યારેક, જાણતા કે અજાણતા, આ દેખાડો અને વાસ્તવિકતાની વચ્ચે ક્યાંક ઊભા રહી જઈએ છીએ અને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે દરરોજ જે જોઈએ છીએ પણ શાંતિથી વિચારવાનો સમય બહુ ઓછો કાઢીએ છીએ. દેખાડો કે વાસ્તવિક, સરળ ભાષામાં કહું તો મિત્રો, દેખાડો એટલે જે ન હોય તે બતાવવાનો પ્રયત્ન કરવો, અને વાસ્તવિકતા એટલે જે છે તે જ બતાવવો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, દરેક હસતો ચહેરો ખુશ હોય એવું જરૂરી નથી, અને દરેક શાંત માણસ દુઃખી હોય એવું પણ જરૂરી નથી. જીવન આંખોથી જેટલું દેખાય છે એના કરતાં ઘણું વધારે લાગણીઓમાં જીવાતું હોય છે. એટલે કોઈ જીવનને માત્ર બહારથી જોઈને ક્યારેય નિર્ણય ન લઈએ, કેમ કે દરેક માણસ પોતાની એક એવી વાર્તા જીવતો હોય છે જે દુનિયામાં દેખાતી નથી, એ જ વાસ્તવિકતા છે. મિત્રો, કોઈની પાસે કંઈક જોયું અને તરત મનમાં વિચાર આવ્યો, એની પાસે છે તો મારી પાસે કેમ નહીં. પણ આપણે એ વાત ભૂલી જઈએ છીએ, આપણે બીજાના જીવનને બહારથી તસવીર જોઈ રહ્યા છે અને એની સરખામણી આપણે આપણા આખા જીવન સાથે કરી રહ્યા છે. એ સરખામણી સાચી કેવી રીતે હોઈ શકે? દરેક વ્યક્તિની શરૂઆત અલગ છે, પરિસ્થિતિ અલગ છે, સફર અલગ છે અને સમય પણ અલગ છે, તો પછી જીવનની સરખામણી શા માટે? ક્યારેક જે દેખાય છે એ હકીકત નથી હોતી, અને જે હકીકત હોય છે એ હંમેશા દેખાતી નથી. એટલે જ કહેવાય છે જિંદગી પણ એક પહેલી જેવી છે. તો ચાલો મિત્રો, આજે લાગણી સાથે માણીએ એક સુંદર ગીત, જેના ગાયક છે મન્ના ડે અને સંગીતકાર છે સુલીલ ચૌધરી, તથા શબ્દો આપ્યા છે યોગેશજીએ.

0: कभी तो हंसाए कभी ये रुलाए।
1: वाह, જીવન પણ ખરેખર એક પહેલી જેવું જ છે ને મિત્રો। ખુશ દેખાવું અને ખરેખર ખુશ હોવું, આ બંને વચ્ચે ઘણો મોટો ફરક છે। પોતાની ખુશી બીજા સાથે વહેંચવી એમાં કંઈ ખોટું નથી। સુંદર ક્ષણોને સાચવવી પણ ખૂબ સારી વાત છે, પણ દરેક ખુશીને દુનિયાની મંજૂરીની જરૂર નથી। કેટલીક ખુશીઓ એવી પણ હોય છે જેનો કોઈ ફોટો નથી હોતો, કોઈ દર્શક નથી હોતા, કોઈ તાળી નથી હોતી, છતાં એ દિલને સૌથી વધારે શાંતિ આપે છે। પરિવાર સાથે શાંતિથી બેઠેલી એ સાંજ, જૂના મિત્ર સાથે થયેલી લાંબી વાત, પોતાની મહેનતથી મળેલી નાની સફળતા અથવા કોઈને મદદ કર્યા પછી મનમાં મળતો સંતોષ, આ બધી ખુશી કદાચ દુનિયાને ન દેખાય પણ આપણને અંદરથી સમૃદ્ધ જરૂર બનાવે છે। એટલે જ કદાચ સવાલ એ નથી લોકોને હું કેટલો ખુશ દેખાઉં છું, સાચો સવાલ એ છે કે જ્યારે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે પણ શું હું મારી જિંદગીથી ખુશ છું। કારણ કે મિત્રો, દેખાડાની ખુશીને દર્શકો જોઈએ, પણ સાચી ખુશી એ તો શાંતિમાં પણ રસ્તો શોધી લે છે। ચાલો મિત્રો, એક નાનકડું ઉદાહરણ લઈને સમજીએ। માની લો તમારા મિત્રએ નવો સ્માર્ટફોન લીધો, તમે જોયો, તમને ગમ્યો અને બસ મનમાં વિચાર આવ્યો, વાહ સરસ છે, અહીં સુધી બધું બરાબર। પણ પછી વિચાર શરૂ થાય, એની પાસે છે તો મારી પાસે કેમ નહીં, અને થોડા સમય પહેલાં જ જે ફોનથી આપણાને એકદમ ખુશ હતા જે ફોન હવે જૂનો લાગવા માંડે છે। ફોન બદલાયો નથી, આપણી જરૂરિયાતો પણ બદલાઈ નથી, બદલાઈ છે તો માત્ર માનસિકતા। પણ મિત્રો, વાત ગંભીર ત્યારે જ બને છે જ્યારે આપણે માત્ર બીજાની બરાબરી કરવા

0: પોતાને કંઈક સારું મેળવવાની ઈચ્છા થવી એ પણ સ્વાભાવિક છે, પણ એ સમયે પોતાની જાતને એક સવાલ જરૂર પૂછજો, મને ખરેખર એ વસ્તુની જરૂર છે કે માત્ર બીજા પાસે છે એટલે મને પણ જોઈએ છે? અને બીજો એક સવાલ, આ વસ્તુ ખરીદ્યા પછી મને ખુશી મળશે કે પછી એની કિંમતની ચિંતા? કારણ કે દેખાડો કદાચ થોડા સમય માટે લોકોને પ્રભાવિત કરી શકે, પણ એ દેખાડાની કિંમત જો આપણા મનની શાંતિએ ચૂકવવી પડે તો એ સોદો કદાચ એટલો સારો નહીં, ખરું ને મિત્રો? એટલે બીજાની સાથે સરખામણી કરતા પહેલા પોતાની જરૂરિયાત, પોતાની પરિસ્થિતિ અને પોતાની ક્ષમતાઓને સમજવી વધારે જરૂરી છે. હમણાં આપણે વાત કરી, જે દેખાય છે એ હંમેશા વાસ્તવિક હોય એવું જરૂરી નથી, અને એ જ વાત આપણા સંબંધોમાં પણ લાગુ પડે છે. આજે મિત્રતા માત્ર બેસીને વાતો કરવા સુધી સીમિત નથી રહી. મિત્રતાની એક દુનિયા આપણી આસપાસ છે અને એક દુનિયા સ્ક્રીન એટલે મોબાઈલ પર છે. પણ સવાલ એ છે, સ્ક્રીન પર દેખાતી મિત્રતા અને વાસ્તવિક જીવનમાં અનુભવાતી મિત્રતા શું બંને એક સરખી છે? તો ચાલો મિત્રો, આ જ રસપ્રદ વિષય પર પોતાના વિચારો આપણી સાથે રજૂ કરશે આયુષી પરમાર.
1: મિત્રો, જીવનનો સફર ખૂબ જ લાંબો છે, પણ જો આ સફરમાં એક સાથીદાર મળી જાય તો, અગર કોઈ હંમેશા સાથ આપવા વાળું મળી જાય ને, તો કાંટાળો રસ્તો પણ ફૂલોની ચાદર જેવો બની જાય છે. તમે પેલી કહાવત તો સાંભળી જ હશે, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ, એટલે કે મુશ્કેલીના સમયે જે પડખે ઊભો રહે એ જ સાચો મિત્ર. કોઈ પણ મિત્રતાની શરૂઆત ક્યારે થાય? જ્યારે બે વ્યક્તિના વિચારો, તેમની પસંદ નાપસંદ અને સૌથી અગત્યનું, તેમની આંતરિક તરંગો એકબીજા સાથે મળે. જ્યારે બે સાચા મિત્રો ભેગા થાય છે ત્યારે ત્યાં કોઈ દેખાડો નથી હોતો, માત્ર ખુલ્લા મનની ચર્ચા થાય છે. આ જ તો મિત્રતાનો સાચો આનંદ છે. એકબીજાના હિતની રક્ષા કરવી એ આ સંબંધનો પાયો છે. આ લાગણી પહેલા દિવસથી જ આવી જાય છે કે એકબીજાની ગેરહાજરીમાં પણ એકબીજાની લાજ સાચવી રાખીએ છીએ. મિત્ર એટલે માત્ર હામાં હા મિલાવનાર વ્યક્તિ નહીં, સાચો મિત્ર એ છે જે આપણને પ્રેમથી વળવાનો પણ હક રાખે છે. જ્યારે આપણે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા હોઈએ અથવા કંઈ ભૂલ કરી રહ્યા હોઈએ ત્યારે દુનિયા ભલે આપણી પ્રશંસા કરે, પણ મિત્ર આપણને અરીસો બતાવે છે. તે આપણને ખૂબ જ વાહલથી કે ટકોરથી સારા નરસાનું ભાન કરાવે છે, કારણ કે તેને આપણા પતનમાં નહીં પણ આપણા ઉત્થાનમાં રસ હોય છે. પરંતુ આજનો યુગ એટલે ડિજિટલ યુગ, જ્યાં સવારના ઉઠીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને રીલ મોકલવાની રમત ચાલુ હોય છે, સોશિયલ મીડિયા પર સેંકડો મિત્રો ઝલકાતા હોય છે, પણ જ્યારે રાત્રે 2 વાગે દિલ હળવું કરવું હોય ત્યારે કોન્ટેક્ટ લિસ્ટમાં એવો એક પણ નંબર છે ખરી જેની પર આપણે હકથી ફોન કરી શકીએ? આજનો યુવાન ઘણીવાર મિત્રતાને લઈને ઘણી મૂંઝવણમાં હોય છે કે જે વ્યક્તિ રોજ એની સાથે કેફેમાં બેસે છે, કોલેજ બંક કરીને ફરે છે, રીલ શેર કરે છે, એ એનો સાચો મિત્ર છે કે પછી માત્ર ટાઈમપાસ સાથી? આજના ડિજિટલ યુગમાં સાચા મિત્ર અને જસ્ટ ફોર ફનવાળા મિત્ર વચ્ચેની ભેદરેખા લાઈક અને લાઈફ જેટલી જ પાતળી છે. કોઈ વ્યક્તિ તમને ત્યારે જ યાદ કરશે જ્યારે એને તમારી કોઈ જરૂર હશે, જેમ કે તેને અસાઇનમેન્ટ લખવા, બાઇક ઉધાર લેવી કે પછી બિલ શેર કરવા. જ્યારે સાચો મિત્ર એ છે જે કોઈ જ કામ વગર માત્ર તમારી હાજરી માણવા માટે તમારી પાસે આવે છે. જે લોકો માત્ર ટાઈમપાસ માટે સાથે છે એ તમે ગમે તેટલી ખોટી દિશામાં જતા હોય તો પણ તમને ટોકશે નહીં, પણ એમાં પ્રોત્સાહન જરૂર આપશે. પણ એક સાચો મિત્ર એ જ છે જે તમારી ભૂલ પર પડદો પાડવાને બદલે તમારી સામે અરીસો ધરીને કહેશે, દોસ્ત તું અહીં ખોટી છે. સાચો મિત્ર એકલામાં વળી શકે છે પણ ખાડામાં ક્યારેય પડવા દેતો નથી. ક્યારેય વિચાર્યું છે કે આ મિત્રતાનો અસલી પાયો શાના પર ટકેલો હોય છે? મિત્રતાનો સાચો પાયો ભરોસો અને સમજણ છે. ભરોસો એટલે એવો અહેસાસ કે જ્યાં તમારે આપણી જાતને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી આપવા પડતા, તમે જેવા છો તેવા જ સ્વીકારાઈ જાઓ છો. વિચારો દોસ્તો, આ કાન પકડવાનો અને આપણી ભૂલ મોઢા પર કહેવાનો હક આપણે કોને આપીએ છીએ? ફક્ત એને જ ને જેના પર આપણને પૂરેપૂરો ભરોસો હોય કે આ માણસ મારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે. આ ભરોસો વર્ષોની કમાણી છે, પણ આજની ફાસ્ટ લાઈફમાં અસલી ભરોસાની વ્યાખ્યા થોડી ધૂંધળી થઈ ગઈ છે. આજે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ લાઈક કરી દઈએ છીએ એટલે માની લઈએ છીએ કે આપણી દોસ્તી પાક્કી થઈ ગઈ છે, પણ શું ખરેખર એવું છે? સાચો મિત્ર એ છે જેને તમારે તકલીફ કહેવી નથી પડતી, એ તમારી આંખો જોઈને જ સમજી જશે. મુશ્કેલીના સમયે તારે શું મદદ જોઈએ છે એવું પૂછવાને બદલે સીધો હાથ પકડીને આવીને ઊભો રહી જાય

0: એ જ સાચું હિતે છું. આજની પેઢી માટે એક અદ્ભુત વાત સમજવા જેવી છે, સાચી મિત્રતા હંમેશા મુક્ત રાખે છે, બંધન કરતા નથી બનતી. મિત્રતાનો સાથ જીવનમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ એક સાચો મિત્ર ક્યારેય બીજા મિત્ર પર બોજ નથી બનતો. તે ક્યારેય એવી અપેક્ષાઓનું ભારણ નથી વધારતો જેનાથી સામેવાળી વ્યક્તિ ગૂંગળામણ અનુભવે. બંને એકબીજાના વ્યક્તિગત જીવન અને અંતરનો એટલો જ આદર કરે છે અને છતાં દિલથી જોડે રહે છે. જ્યારે પણ સાચી મિત્રતાનું ઉદાહરણ આપવાનું હોય ત્યારે આપણી નજરમાં સમક્ષ દ્વારકાના વૈભવ અને ફાટેલા તૂટેલા વસ્ત્રમાં સજ્જ, ભૂખ્યા પેટે પણ સંતોષી એવા સુદામાનો ચહેરો તરી આવે છે. શ્રી કૃષ્ણ એ આખી દ્વારકા નગરીના રાજા છે. 56 ભોગ જેમના ચરણોમાં હાજર છે ત્યાં જ બીજી તરફ સુદામા પાસે ખાવા માટે અન્નનો દાણો પણ નથી. છતાં જ્યારે શ્રી કૃષ્ણ સાંભળે છે કે તેમનો મિત્ર સુદામા આવ્યો છે ત્યારે તે રાજાશાહીનો થાટ બધું જ ભૂલીને ઉઘાડા પગે દોડે છે. સુદામા શ્રી કૃષ્ણ પાસે કશું માંગવા નહોતા આવ્યા, તે બસ પોતાના સખાને મળવા આવ્યા હતા. શ્રી કૃષ્ણએ ભેટમાં લાયેલા તાંદુલ સ્વીકારીને સુદામાનું આખું સંસાર બદલી દીધું. તેમજ એક સાચો મિત્ર તમારી લાચારીની વાટ નથી જોતો, પણ તમારી ગરિમા જળવાઈ રહે તે રીતે તમને ખબર પણ ન પડે તેમ તમારી મુશ્કેલીઓ દૂર કરી દે છે. જેમ સોનું સમય સાથે વધારે મૂલ્યવાન બને છે, તેમ જ સાચી મિત્રતા સમયની સાથે વધુ ને વધુ પરિપક્વ થતી જાય છે. વર્ષો વીતતા જાય, ઋતુઓ બદલતી જાય, પણ સાચા મિત્રતાનો પ્રેમ ક્યારેય ફીકો નથી પડતો. સમયના દરેક વળાંક પર જ્યારે મિત્રતા કસોટીમાંથી પસાર થાય છે ત્યારે તે વધુ મજબૂત બનીને નિખરે છે. સમય સાથે જ મિત્રતા ઓળખાય છે અને એ જ ઓળખાણ સંબંધોને પાક્કો બનાવે છે.
1: ખરેખર મિત્રો, જીવન હોય કે મિત્રતા, દરેક સંબંધની સુંદરતા એમાં નથી કે આપણે તેને દુનિયામાં કેટલું બતાવીએ છીએ, પણ એમાં છે કે આપણે એ ક્ષણોને કેટલા દિલથી જીવીએ છીએ. કારણ કે સમય તો પસાર થઈ જવાનો છે, પણ સાચા સંબંધો, એની સાથે વિતાવેલી સુંદર પળો યાદ બનીને હંમેશા આપણી સાથે રહે છે. તો ચાલો મિત્રો, આ જ સુંદર લાગણી સાથે માની એક સુંદર ગીત, જેના ગાયક છે કિશોર કુમાર, જેનું સંગીત આપ્યું છે RD બર્માને અને જેના શબ્દો આપ્યા છે ગુલઝારે.

ખરેખર આવનારી દરેક પળ એક દિવસ પસાર થઈ જવાની છે, તો પછી એ પળને માત્ર સુંદર દેખાડવાની ચિંતા શા માટે? અને સાચે સુંદર બનાવીએ, દિલથી જીવીએ. કારણ કે મિત્રો, અંતે જીવનમાં આપણે શું દેખાડ્યું એના કરતાં આપણે શું અનુભવ્યું, કોની સાથે હસ્યા અને કઈ પળો દિલથી જીવી એ જ વધારે યાદ આવવાનું છે. આ બધી વાતો પછી મને લાગે છે એક સવાલ આપણે પોતાની જાતને જરૂરથી પૂછવો જોઈએ. આપણે જીવન જીવી રહ્યા છીએ કે જીવન કેવું દેખાય છે એ સાબિત કરવામાં વ્યસ્ત છે? કારણ કે મિત્રો, લોકોની નજરમાં સારું દેખાવું સરળ હોઈ શકે, પણ પોતાની નજરમાં સાચા રહેવું એ વધારે મહત્વનું છે. કોઈની સાથે સરખામણી જ કરવી હોય તો ગઈકાલના પોતાની સાથે કરજો. શું હું ગઈકાલ કરતાં આજે થોડો વધુ સારું છું? અને હા, તો એટલું જરૂર ધ્યાન રાખજો, દેખાડો થોડા સમય માટે લોકોનું ધ્યાન ખેંચી શકે, પણ સંતોષ આખી જિંદગીનો મનને શાંતિ આપે છે. વિદાય લેતા પહેલા સાંભળીશું એક સુંદર મજાનું ગીત, જેના ગાયક છે કિશોર કુમાર, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દો આપ્યા છે મસૂર સુલતાનપુરીએ.

જીવનને હંમેશા પરફેક્ટ દેખાડવાની જરૂર નથી, કારણ કે તે કદી પરફેક્ટ હોતું જ નથી. ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા, ક્યારેક હાસ્યના દિવસો આવે તો ક્યારેક મુશ્કેલીના દિવસો, પણ આ બધું જ બનીને આપણું જીવન બને છે. એટલે દુનિયાને પ્રભાવિત કરવા કરતાં પોતાના જીવનને સાચે સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ, જે છે એને સ્વીકારીએ અને તેના માટે ભગવાનનો આભાર માનીએ અને એ જ બનવું એના માટે પૂરી મહેનત કરીએ. તો આજની આ વાતમાંથી એક નાનકડો વિચાર સાથે લઈ જઈએ મિત્રો. સરખામણી ન કરી પોતાના લક્ષ્ય પર વિશ્વાસ વધારીએ અને દેખાડો ન કરીને વાસ્તવિકતાની સાથે સંબંધ વધારીએ. કારણ કે દેખાડો એ કદાચ થોડાક સમય માટે દુનિયાને અચંબિત કરે, પણ જે સાચું છે તે થોડા સમય બાદ લોકો સામે સ્પષ્ટ દેખાઈ જશે. અને આ જ વિચાર સાથે આપણે આ વાતને વિરામ આપીએ. ફરી મળીશું નવા જોશ સાથે, નવા ઉત્સાહ સાથે. જીવન માત્ર સુંદર દેખાડશો નહીં, એને સાચે સુંદર બનાવજો. હવે આપના રેડિયો મિત્ર માસુમ પંચોલીને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્ર માટેનો ખાસ કાર્યક્રમ યુવ વાણી.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: ગેરફિલ્મી હિન્દી ગીતો આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદની સજા. રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. અને મધ્યપ્રદેશમાં યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી કશ્વી માકડિયાએ 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. લોકસભાએ આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયકથી જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરાયો છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત કબજે કરવા જેવી કડક દંડની જોગવાઈ સામેલ છે. કેસના ઝડપી નિકાલ માટે વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશને દરરોજ સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવાનો પણ આદેશ અપાયો છે. વિધેયકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તે તારીખથી 2 મહિનામાં ગુનાઓની તપાસ પૂર્ણ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કેસની સુનાવણી આરોપનામું દાખલ થવાની તારીખથી 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ વિધેયકમાં સુધારો કાયદોને વધુ કડક બનાવવા તથા ત્વરિત ન્યાય અપાવવા લવાયો છે.
1: कल ही प्रधानमंत्री जी ने एक टास्क फोर्स का भी ऐलान किया है टू रिकमेंड रिफॉर्म्स टू मेक द एग्जाम्स सिस्टम्स लीक प्रूफ. उसमें कुछ एक बड़े वरिष्ठ लोग सम्मिलित किए गए और साथ ही साथ जो राधा कृष्ण कमेटी गठित की गई थी 22 जून 2024 में, उसमें से जो 46 की रिकमेंडेशंस थी उसमें से भी 35 इम्प्लीमेंट हो चुकी है. सरकार की नीति ईमानदार है और ये संशोधन भी एक ईमानदाराना प्रयास के तहत लाया जा रहा है और मुझे विश्वास है कि किसी भी दल के नेता को इसमें कोई आपत्ति नहीं होगी.
0: तो आ अंगे डांग वलसाडना सांसद धवल पटेले प्रतिक्रिया आपी छे.
2: आज हमारे पार्लियामेंट में द पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मींस अमेंडमेंट बिल 2026 पूर्ण बहुमति से पास हो गए हैं और इसके बाद कोई भी क्रिमिनल अगर पेपर लीक करता है तो उस पे कड़ी से कड़ी सजा का प्रोविजन ये बिल में है और साथ साथ 5 महीने

0: के अंदर कोई भी पेपर लीक हुआ तो इन्वेस्टिगेशन, हियरिंग और जजमेंट कंप्लीट करना है।
1: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આવતીકાલે પેટા ચૂંટણી માટે થનારા મતદાનને લઈ ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 260 મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ, મોબાઈલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે। 219,494 મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું ભાવિ નક્કી કરશે।
2: વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે સવારે 62 સ્થળ પર 260 મતદાન મથકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે। તેમાં પ્રતિ મતદાન મથક સરેરાશ 844 મતદારને આવરી લેવાયા છે। તમામ મતદાન મથક પર રેમ્પ, પીવાના પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તેમજ 2 મતદાન મથક સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા અને 2 મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે, જ્યાં વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ રહેશે। આ ઉપરાંત 5 આદર્શ મતદાન મથક પણ સજ્જ કરાયા છે। આ ઉપરાંત મતદારો પોતાના મોબાઈલ જમા કરાવી શકે તે માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ સેન્ટર તૈયાર કરાયા છે। પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે। કચ્છની અદાલતે કેફી પદાર્થની હેરાફેરી મામલે પંજાબના ગુનાહિત સમૂહના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2,00,000 રૂપિયાના દંડની સજા સંભળાવી છે। અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 13 જુલાઈ 2023 ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGને પંજાબના કેટલાક લોકો ગેરકાયદે કેફી પદાર્થ વેચવા કચ્છમાં ગ્રાહકોની શોધમાં હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ નકલી ગ્રાહક તૈયાર કરી માધાપર પાસેથી પોલીસે આ 5 આરોપીને પકડ્યા હતા। ભુજની 3 અધિક સેશન અને સ્પેશિયલ NDPS અદાલતે 5 આરોપીને દોષિત ઠેરવી આ સજા કરી છે। ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના સૌની ગામ નજીક હિરણ નદી પર બંધ બનાવવાની સરકારે મંજૂરી આપી। રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે આ અંગે સરકારને રજૂઆત કરી હતી। 28 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંધથી આસપાસના વિસ્તારને લાભ થશે તેમ તેમણે જણાવ્યું છે।
3: આ ડેમથી આજુબાજુના ઓછામાં ઓછા 10-12 ગામોને ફાયદો થશે અને પાણીનો સંગ્રહ પણ થશે અને જે પાણી દરિયામાં જતું રહેતું એ પાણી ઉનાળાના સમયે પણ કામ લાગશે। વાત કરું તો સૌની, બેરાડા, મંડો, કિશોરિયા, નાવદરા, ચિંદ્રો, પંડવા, નાફડા, બોડાસ, સોનારિયા, કાટલી, પ્રભાસ પાટણ, ઓજી વિસ્તાર, ઈણાજ અને મોરાજ આ બધા ગામોના ગામતળ જે કુવાના તળ છે એ તળ ખૂબ ઊંચા આવશે।
1: સાણંદમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3600 કરોડ રૂપિયાના ખર્ચે OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે। ચેન્નઈના મુરુગપ્પા ગ્રુપે 1951માં હર્ક્યુલિસ સાયકલ લોન્ચ કરી ત્યારે ભાવનગરના મહારાજાએ આ ગ્રુપની સાયકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું। તે ગ્રુપની કંપની હવે સાણંદમાં સેમી કન્ડક્ટર ચીપ બનાવીને દેશ વિદેશ મોકલે છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો। રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી। જામનગરની જલારામ સેવા સંસ્થા દ્વારા ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશ્વવિક્રમી બાજરાનો રોટલો અર્પણ કરાયો, તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ રોટલા માટે સંસ્થાને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ જામનગરમાં વિવિધ આશ્રમમાં સાધુ સંતોના આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી.
4: આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના સમાજ કાર્યમાં આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ.
1: ભાવનગરની સ્વામિનારાયણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીનું મહત્વ દર્શાવતી પ્રાર્થના અને ભજન રજૂ કરાયા. દેવ જેઠીબાઈ સરકારી ઉચ્ચતર

0: માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા જ્ઞાન સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા. તો ડાંગની એક કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વૈદિક કાળની પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાને યાદ કરવામાં આવી. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ.કે. દાસે કહ્યું, કેટલાક વિસ્તારમાં આવતીકાલથી ભારે વરસાદ તો 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
1: आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए एक कदुका स्थान में हेरी हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है 30 जुलाई से लेकर 1 अगस्त तक, इसमें साउथ गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है.
0: દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 4 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયાના અહેવાલ છે. દરમિયાન સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 129 મીટરે પહોંચતા 70% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાને રાખી ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC સાથે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં 70% એટલે કે 59,26,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર સંપન્ન થયું છે. તેમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટર અને 17,50,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ તરણ સ્પર્ધામાં 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં નૈમિષારણ્ય શાળાના આ વિદ્યાર્થિનીએ 11 વર્ષથી ઓછી વયવર્ગની 50 મીટર બટરફ્લાય સ્ટ્રોક શ્રેણીમાં ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. ત્યારબાદ તેમણે 200 મીટર વ્યક્તિગત ચંદ્રક શ્રેણીમાં પણ રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. કશ્વીના શિક્ષક, માતા પિતા સહિતના લોકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત એકમો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી રાહત પેકેજ SDRP ઓનલાઈન પોર્ટલ પર 3,857 અરજી નોંધાઈ છે. સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવણી કરશે તેમ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે. રાજકોટ મંડળની પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે પોરબંદરની જગ્યાએ રાજકોટથી 1:30 વાગે ઉપડશે, જ્યારે પોરબંદર અને રાજકોટ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારને ધ્યાનમાં રાખીને વાર્ષિક DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા વધારીને 148 કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને સજા. અને રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. ગામનો ચોરો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે છે પવિત્ર અષાઢી પૂનમનો દિવસ. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરની સાથે સાથે અષાઢ માસની આ પૂર્ણિમા આપણા અન્નદાતા ખેડૂત ભાઈઓ માટે પણ અતિશય મહત્વની હોય છે. ચારે તરફ મેઘરાજાની કૃપા વરસી રહી છે, ધરતીએ લીલી ચાદર ઓઢી છે અને ખેતરોમાં હરી

હરિયાળી છવાઈ ગઈ છે. આજના શુભ દિવસે તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને અઝાડી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ એક ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે, અને જ્યારે વાત ખેતીની આવે ત્યારે પરંપરાગત રીતોની સાથે આધુનિક સાધનો અપનાવવા ખૂબ જ જરૂરી બની ગયા છે. આજના સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડવા અને તેને વધુ ટકાઉ બનાવવા માટે પ્રકૃતિ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ આપની મદદે આવી રહી છે, અને તે છે મિત્રો સૂર્ય ઉર્જા. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે સૂર્ય ઉર્જાનો ઉપયોગ ખેતીમાં કેવી રીતના કરી શકીએ. મિત્રો, સોલાર પંપથી લઈને સોલાર ડ્રાયર અને ખેતરોમાં થતા વીજળીના વપરાશને કેવી રીતે આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય, ખેડૂતો પોતાની કમાણી કેવી રીતના વધારી શકે, આ તમામ સવાલોના જવાબ આપશે આજે આપણા ગામના ચોતરે આવેલ ડોક્ટર પિયુષ ડી અકબરી, અને તેમની સાથે વાત કરી છે આપણા પ્રવીણ કાકાએ. પરંતુ ખેડૂત મિત્રો, તેમના સાથેનો આ ઇન્ટરવ્યૂ સાંભળીએ એ પહેલા આપણે સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

0: ખેડૂત મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે માહિતી મેળવવાની છે સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ વિશેની માહિતી. તો ચાલો ખેડૂત મિત્રો, આપણા ચોતરે આવેલ ડૉક્ટર પિયુષ ડી અકબરી સાહેબ પાસેથી જાણીએ કે સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ કેવી રીતના કરી શકાય, એ વિષયનો પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યૂ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ખેતીવાડીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ. મિત્રો, આ વિષય ઉપર આપણને માહિતી આપશે ડૉક્ટર પિયુષ ડી અકબરી, કે જેઓ કૃષિ ઇજનેરી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય નવસારી, કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપે છે. ડૉક્ટર પિયુષ ડી અકબરી સાહેબ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આ ગામના ચોરો કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર અને નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને.
1: સાહેબ, આપણે પહેલાં એ વાત કરીશું કે ઉર્જા એટલે શું અને ઉર્જાના પ્રકાર કેટલા છે અને આ ઉર્જાના સ્ત્રોતો કયા છે, એ વિશે અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને પ્રાથમિક માહિતી આપશો.
2: ઉર્જા એટલે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે જે શક્તિની જરૂર હોય અથવા તો જે ક્ષમતા હોય એને આપણે સામાન્ય રીતે ઉર્જા કહી શકીએ. અને ઉર્જા જે છે આપણે વિવિધ અલગ અલગ સ્ત્રોતોમાંથી મળતી હોય છે અને આપણે રોજબરોજમાં ઘણી એવી ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે એને જાણતા નથી હોતા ઘણી વખત. જેમ કે ઘરે આપણે પંખા અને ટ્યુબલાઇટને વાપરતા હોઈએ છીએ તો આપણે વિદ્યુત ઉર્જા છે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા તો વેહિકલ્સ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બસ છે, ટ્રેન છે, એમાં ટ્રાવેલિંગને એવું કરતા હોઈએ છીએ તો એમાં પણ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. તો એમાં જે છે પેટ્રોલ ડીઝલ્સ છે એનો આપણે વપરાશ કરી અને વેહિકલ્સ આપણું ચાલતું હોય તો એ જે પેટ્રોલ અને ડીઝલ્સ છે એનો યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરી અને જે આપણું વેહિકલ્સ છે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે લઈ જતા હોઈએ છીએ. આ સિવાય જો બીજી ઉર્જાને આપણે રોજબરોજ આપણે વાપરતા હોય એની વાત કરીએ તો જે ઉષ્મા ઉર્જા છે સૂર્યમાંથી જે આપણે મળતી હોય છે એ ઉર્જાનો પણ આપણે રોજબરોજની જિંદગીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ સિવાય જે છે એ વિદ્યુત ઉર્જા છે. તો આ અલગ અલગ જે ઉર્જા છે એના સ્ત્રોત છે.
1: સાહેબ, તમે ઉર્જાના અલગ અલગ સ્ત્રોત અને એ વિશે સરસ મજાની માહિતી પૂરી પાડી. તો આ જે સૂર્ય ઉર્જા એટલે શું એ વિશે માહિતી આપશો.
2: સૂર્ય ઉર્જા એટલે સૂર્યમાંથી મળતો જે પ્રકાશ છે એ અને ત્યાંથી આપણે જે ઉષ્મા મળે, ઉષ્મા એટલે આપણે જનરલી આપણે કહીએ હીટ, જે ગરમી મળતી હોય એ. તો એ જે સૂર્યમાંથી આપણે પ્રકાશ અને ગરમી જે મળે છે તો એનો આપણે વિવિધ કાર્ય કરવા માટે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો એ જે છે એ સૂર્ય ઉર્જા કહેવાય.
1: તો આ સૂર્યમાંથી સૂર્ય ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય અને આ સૂર્ય ઉર્જા પૃથ્વી પર કેવી રીતે પહોંચે છે?
2: સૂર્ય ઉર્જાની જો વાત કરીએ આપણે તો સૂર્યના કેન્દ્રમાં જે હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થાય અને એનું હિલિયમની અંદર રૂપાંતરણ થાય અને જ્યારે એ હાઇડ્રોજનના પરમાણુઓ હેલિયમની અંદર રૂપાંતરિત થાય ત્યારે આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એમાંથી પુષ્કળ માત્રામાં ઉર્જા છે એ છૂટી પડે છે. અને આ જ કારણે જે સૂર્યની જે સપાટી હોય એનું તાપમાન છે એ વધે છે અને કોઈ પણ વસ્તુ જે હોય એનું પોતાનું જે તાપમાન હોય એ પ્રમાણે એમાંથી ઉર્જા છે એ સતત વહેતી રહે. તો સૂર્યમાં જે ઉત્પન્ન થયેલી ઉર્જા છે એ પ્રકાશ અને ગરમીના સ્વરૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અવકાશમાંથી પસાર થઈ અને પૃથ્વી સુધી પહોંચે છે.
1: તો આ સૂર્ય ઉર્જાનું ખેતીવાડીમાં શું મહત્વ છે?
2: આ ઉર્જાની આપણે વાત કરીએ તો ખેતી ના માત્ર ખેતીવાડીમાં પણ આમ જોઈએ તો પૃથ્વી ઉપરના તમામ જીવસૃષ્ટિ છે તો એના જીવનનો આધાર છે સૂર્ય ઉર્જા. ખેતીમાં આપણે વાત કરીએ તો ખેતીમાં જે છોડ છે આ ઉર્જાનો ઉપયોગ કરે અને પ્રકાશ સંશ્લેષણની મહત્વની પ્રક્રિયા દ્વારા એ છોડ છે એ પોતાનો ખોરાક બનાવે અને આમ સૂર્યપ્રકાશ છે એ છોડને ખોરાક બનાવવા પછી છોડનો જે વિકાસ થાય અને એમાંથી જે સારો પાક ઉત્પન્ન થાય તો એ સારો પાક આપવા માટે જરૂરી જે ઉર્જાની જરૂરિયાત હોય છોડને તો એ સૂર્યપ્રકાશ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પૃથ્વીનું જે હવામાન છે અને પાણીનું જે ચક્ર છે એ પણ આપણે જો કહીએ તો એ સૂર્ય ઉર્જા ઉપર આધારિત છે. સૂર્યની ગરમીને કારણે સમુદ્ર, નદી, તળાવ અને જમીનમાં જે પાણી છે એનું બાષ્પીભવન થાય અને ત્યારબાદ એ આકાશમાં જાય. હવે જે બાષ્પીભવન થઈને આ જે વરાળ હોય એ આકાશમાં જઈ અને ઠંડી થાય અને એના વાદળો બને અને એ વાદળોમાંથી ફરી પાછું આપણે વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પાણી મળે. તો તો આ જે પાણી આપણે પૃથ્વી ઉપર મળે છે એનાથી ખેડૂતો છે એ પાણીનો ઉપયોગ ખેતીવાડીમાં કરે, માનો છે તો એ રોજબરોજના એના કાર્ય કરવા માટે, અને આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે પીવાની, પાણી પીવા માટેની, તો એ પણ એમાંથી આપણે પૂર્તિ કરી શકીએ છીએ. તો આમ સીધી કે આડકતરી રીતે આપણે કહીએ કે સૂર્ય ઉર્જાની ભૂમિકા છે એ ખેતીવાડીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને એ પર્યાવરણને અનુકૂળ અને લાંબા ગાળે એ ખર્ચ બચાવનાર ઉર્જાનો સ્ત્રોત આપણે એને કહી શકીએ છીએ.
1: સૂર્ય ઉર્જા વિવિધ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે, પણ જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ ત્યારે એ ખેતીમાં કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી થાય છે?
2: એ સૂર્ય ઉર્જા અથવા તો આપણે જે સૌર ઉર્જા કહીએ, તો બંને એક જ ઉર્જા છે. હવે ખેતીની અંદર આપણે એનો ઉપયોગની વાત કરીએ તો ખેતીમાં સૌર ઉર્જાનો ઉપયોગ છે જમીનનું જીવાણુ નિયંત્રણ કરવું હોય, સિંચાઈ

0: માટેનો ઉપયોગ કરી શકીએ, લાઇટિંગ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ, પાકની સૂકવણી કરવાની હોય તો એનો ઉપયોગ કરી શકીએ, પછી ખેતરની ફરતે વાડ અથવા તો ફેન્સિંગમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, સોલાર સૂર્ય ઉર્જા છે તો એનાથી સ્પ્રેઇંગ કરવાનું હોય અથવા તો છાટણી કરવાની હોય કેમિકલની ને એની, તો એના માટે પણ ઉપયોગ કરી શકીએ. અને એ સિવાય અન્ય કૃષિ સાધનો છે એને ચલાવવા માટે પણ સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
1: એટલે કે સૂર્ય ઉર્જાનો ખેતીવાડીના ઘણા બધા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. તો આપણે એક પછી એક દરેક બાબતોનો આપણે વિગતવાર માહિતી મેળવી. તો પ્રથમ આપણે જમીનમાં રોગ નિયંત્રણ માટે સૂર્ય ઉર્જા કેવી રીતે ઉપયોગી છે?
0: જમીનમાં રોગ નિયંત્રણની આપણે જો વાત કરીએ તો સૂર્યમાંથી આપણે આગળ જેમ જોયું એમ કે આપણે પ્રકાશ અને ગરમી પૃથ્વી ઉપર મળે છે, તો આજે સૂર્યની ગરમી છે એ જમીનમાં રહેલા કેટલાક રોગકારક જીવાણુઓ છે, જેમ કે ફૂગ અને જીવાતોના નિયંત્રણ પેથોજન્સ છે, તો એને નિયંત્રિત કરવામાં એ મદદરૂપ થાય. તો આ જે નિયંત્રણ કરવું હોય તો આ પ્રક્રિયાને આપણે સૌર ઉર્જા દ્વારા જમીનનું જીવાણુ નિયંત્રણ કહી શકાય, અથવા તો એને કહીએ તો સોઇલ સોલરાઇઝેશન્સ કહેવાય. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ અને જીવાણુનું નિયંત્રણ કરીએ તો એને સોઇલ સોલરાઇઝેશન્સ અથવા તો જીવાણુ નિયંત્રણ કહેવાય. તો સોઇલ સોલરાઇઝેશન્સ એટલે ઉનાળામાં જ્યારે ભેજ જમીનની અંદર થોડો ભેજ હોય ત્યારે આ જમીનને આપણે પારદર્શક પ્લાસ્ટિક્સથી કવર કરી દઈએ, ઢાંકી દઈએ, અને 4-6 અઠવાડિયા સુધી એને આપણે જ્યારે ઢાંકીને રાખશું ત્યારે જે રોજે રોજ આપણે સૂર્યપ્રકાશ એની ઉપર મળશે તો એના વડે જમીનનું તાપમાન છે એ વધશે, અને જે બાષ્પીભવનની પ્રોસેસ થાય તો એ ઉપર આપણે આવરણ લગાવી દીધું હોય એટલે એ થશે નહીં. તો આ ગરમીથી જમીન છે એનું તાપમાન વધશે, અને આ ગરમીથી જમીનમાં રહેલ જે રોગકારક ફૂગ બેક્ટેરિયા નેમેટોડ્સ અને નીંદણના જે બીજ વગેરે હોય તો એ જે છે એનો નાશ થશે, અને એને કારણે જમીન છે એ સ્વસ્થ બને છે. અને પછી આપણે જ્યારે આવતી સિઝન્સમાં જ્યારે આપણે પાકને ઉગાડશું તો ત્યારે આ નેમેટોડ્સ બેક્ટેરિયા ફૂગ વગેરે છે એ રોગ નિયંત્રિત થયેલો હશે.
1: એટલે કે ખેતીવાડી પાક માટે જમીન મહત્ત્વની બાબત છે, અને જમીનને જે સોલરાઇઝેશનની તમે વાત કરી એટલે કે ગરમીમાં ચોમાસાની ખેતીવાડી પહેલાં જે જમીનને તૈયાર કરવાની એક પ્રકારની પદ્ધતિ એને આપણે ટૂંકમાં સોઇલ સોલરાઇઝેશન કહીએ છીએ. તો આ જે સૂર્ય ઉર્જા છે એનો સિંચાઈને લાઇટિંગ માટે કેવી રીતે ઉપયોગી છે?
0: સૂર્ય ઉર્જાનો સિંચાઈ અને લાઇટિંગની આપણે વાત કરીએ તો જનરલી આપણે સિંચાઈ માટે પહેલાં તો જે છે તો ડીઝલથી ચાલતા પમ્પ્સ છે અથવા તો વિદ્યુત ઉર્જાથી ચાલતી મોટર્સ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને જેમ વિદ્યુતથી ચાલતી મોટર્સ હોય તો એવી જ રીતે સૂર્ય ઉર્જાથી આપણે સોલાર વોટર પમ્પ્સ છે એ ચલાવી શકીએ. તો જે એની અંદર આપણે સોલાર પેનલ્સ છે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરી દે, અને એ જે વીજળી ઉત્પન્ન થાય એનાથી આપણે જે પમ્પ્સ છે એ ચલાવીએ, અને એ પંપ વડે કૂવા બોરવેલ તળાવ અથવા તો નદી હોય તો એમાંથી પાણી છે એને ખેંચી અને પાકને સિંચાઈ માટે પૂરું પાડી શકાય. એટલે આવી રીતે આપણે સિંચાઈ છે એ સૂર્યપ્રકાશ અથવા તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને કરી શકાય છે. અને જો લાઇટિંગની આપણે વાત કરીએ તો સૂર્ય ઉર્જાથી સોલર સ્ટ્રીટ લાઇટ્સ ચલાવી શકાય અથવા તો જે સોલાર ફોટોવોલ્ટિક પેનલ્સ છે એ લગાવી અને જે વીજળી ઉત્પન્ન કરી શકાય. તો દિવસ દરમિયાન જ્યારે સૂર્યની ઉર્જા હોય ત્યારે એ ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે વીજળી ઉત્પન્ન થાય અને એ વીજળીને દિવસ દરમિયાન સંગ્રહિત કરી શકીએ બેટરીમાં, અને રાત્રે જ્યારે આપણે જરૂર હોય ત્યારે એ ઉર્જાનો ઉપયોગ કરી અને લાઇટિંગ એટલે જે ખેતરમાં ગોડાઉન રસ્તા કે ઘરોમાં જે જગ્યાએ પ્રકાશની જરૂર હોય તો એ પૂરો કરી શકાય છે.
1: આપણા ખેડૂત મિત્રો ઘણીવાર ખેતી કરતા હોય છે, સરસ ખેતી થઈ હોય પણ ઘણીવાર જંગલી પશુઓ પ્રાણીઓ એમાં ખેતરમાં ઘૂસી જતા હોય છે અને બહુ મોટું નુકસાન કરતા હોય છે, તો એનાથી બચવા માટે આપણા ખેડૂત મિત્રો ફેન્સિંગ કરતા હોય છે, તો આ ફેન્સિંગને સૂર્યની ઉર્જાથી કેવી રીતે કરી શકાય?
0: હવે જે ફેન્સિંગ અથવા તો જે જમીનને ફરતે આપણે વાડની વાત કરીએ તો પહેલાં તો આપણે જે છે કાંટાળા કોઈ વનસ્પતિ ને એવું બધું છે એ ઉગાડી અને જનરલી ખેડૂતો વાડ કરતા, પણ પ્રાણીઓ એ પણ તોડી અને ખેતરમાં પ્રવેશી અને નુકસાન કરતા હોય છે, તો એનો કંટ્રોલ અથવા તો એને કંટ્રોલ કરવા માટે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ફેન્સિંગ્સ છે કરી શકીએ છીએ. તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને સોલાર ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરી શકીએ છીએ, જેમાંથી સોલાર પેનલ દ્વારા સૂર્યપ્રકાશ છે એમાંથી વીજળી ઉત્પન્ન થશે અને આ વીજળીને આપણે બેટરીમાં સંગ્રહિત કરી લેશું. હવે આ જે સંગ્રહિત ઉર્જા છે બેટરીમાં જે સંગ્રહ કરેલી ઉર્જા છે એને આપણે ફેન્સિંગ્સમાં હળવા વિદ્યુત પ્રવાહ રૂપે આપીએ. હવે આ જે બેટરીમાં જે સ્ટોરેજ કરેલી ઉર્જા હશે એ DC પ્રકારની હશે, એટલે એનાથી આપણે જ્યારે ફેન્સિંગ હળવો વિદ્યુત પ્રવાહ એને આપશું તો એને કોઈ પણ જે જંગલી પ્રાણીઓ છે, પશુઓ છે, ખેતરમાં પ્રવેશશે તો એ તારને જ્યારે અટશે તો એને કરંટ લાગશે અથવા તો ઝટકો લાગશે, પણ એનું ક્યારેય મૃત્યુ નહીં થાય એનાથી, કે જેથી કરી અને કોઈ પણ જાતની વન્યજીવો હોય જંગલી

0: પાક સુકવણી માટે આ સૂર્ય ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે?
1: પાક સૂકવણી માટે આપણે જોઈએ તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ પાકને કુદરતી રીતે સૂકવવા માટે કરવામાં આવે, અને ખેડૂતો આજે સૂર્ય ઉર્જા છે એનો વર્ષોથી આમ તો જોઈએ તો ઉપયોગ કરે છે. કાપણી અને લણણી પછી પાકને ખેતરમાં સૂર્યપ્રકાશમાં અમુક દિવસો સુધી આપણે સૂકવતા, અને ત્યાર પછી આપણે થ્રેસિંગ્સ છે એ કરતા કે જેથી કરી અને એની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ થોડું ઓછું થઈ જાય. તો આ પ્રક્રિયા દ્વારા લણેલ પાકમાં ભેજ ઘટે અને જેથી થ્રેસિંગ કરવાનું હોય તો એ સરળથી કરી શકાય. હવે બીજી વાત કરીએ તો આ એક જનરલ ખેડૂતો ઉપયોગ કરતા સૂકવણી માટે પાકનો. બીજી વાત કરીએ તો અત્યારના સમયમાં ઘણા એવા ખેડૂતો છે કે જે ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરવા માંગે છે, અથવા તો ઘણા ખેડૂતો છે એ મૂલ્યવર્ધન કરે પણ છે, તો તેમાં પણ આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. તો સૂર્ય ઉર્જાથી આપણે શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એને ખુલ્લામાં જે સૂકવતા હોઈએ તો એની ગુણવત્તા બગડે. એ જ્યારે આપણે ખુલ્લામાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશની નીચે આપણે એને સૂકવીએ તો એની ઉપર ધૂળ માટી ઉડે, પક્ષીઓ છે એને નુકસાન પહોંચે, એમાંથી જે પ્રોડક્ટ સૂકવેલી હોય એને ખાઈ જાય. તો આવી રીતે એ જે પ્રોડક્ટ્સ સૂકવવા માટે મૂકેલી હોય એને એ બગાડશે. પરંતુ જો આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ આવી રીતે ન કરતા સૂર્ય ઉર્જાનો ઉપયોગ સોલાર ડ્રાયરમાં કરીએ, તો સોલાર ડ્રાયરમાં આપણે કરીએ તો સૂકવણી કરવાની જે વસ્તુ છે સોલાર ડ્રાયરની અંદર મૂકીએ, અને સોલાર ડ્રાયરમાં ઉપર આવરણ હોય, પારદર્શક આવરણ, કાં તો કાચ હશે અથવા કાં તો પ્લાસ્ટિક હશે, જેથી કરી અને જે આપણે જે પ્રોડક્ટ સૂકવવા મૂકેલી હોય તો એની ઉપર કોઈ ધૂળના રજકણોને એવું નહીં આવે, કોઈ પક્ષીને એને ખાઈ નહીં શકે, અને કોઈ જીવાણુનો એટેક કે એવું નહીં થાય. તો આવી રીતે સોલાર ડ્રાયરનો આપણે ઉપયોગ કરીએ તો એ સ્વચ્છ, ઝડપી અને વધુ ગુણવત્તાપૂર્વક સૂકવણી થઈ શકશે.
0: આ સિવાય સૂર્ય ઉર્જાનો ખેતીમાં બીજે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે?
1: આ સિવાય આપણે બીજા ઉપયોગ જોઈએ તો સોલાર કોલ્ડ સ્ટોરેજ, મિલ્ક ચિલર્સ દ્વારા ખેડૂતો પોતાના પાક અને દૂધને યોગ્ય તાપમાને સુરક્ષિત રાખી શકે છે. નાના અને મોડ્યુલર કોલ્ડ રૂમમાં ફળો, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરવો હોય તો એ કરી શકીએ. આથી બજારમાં પહોંચતા પહેલાં થતો જે બગાડ છે એને આપણે ઓછો કરી શકીએ છીએ, અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું સારું મૂલ્ય મળી શકે છે, અને તેવી જ રીતે જે બગાડ થતો હોય તો એ ઘટ પણ નથી થતી. તેવી જ રીતે સંરક્ષિત ખેતી, આપણે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સ કરવું હોય તો પણ એમાં સૂર્ય ઉર્જાથી ગ્રીન હાઉસમાં આપણે ખેતી કરી શકીએ, અને એમાં જ્યારે જે પ્રોટેક્ટેડ સંરક્ષિત ખેતીમાં જે જરૂરિયાત હોય, પંખા, વેન્ટિલેશન્સ, લાઇટિંગ, તાપમાનને નિયંત્રણ કરવાનું, તો એના માટેની જે પણ સિસ્ટમ્સ હોય તો એને આપણે ચલાવી શકીએ છીએ અને ખેતી ખર્ચમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. એ સિવાય જો આપણે વાત કરીએ ખેતીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ, તો સૂર્ય ઉર્જાથી ઘાસ કાપવાનું મશીન્સ ચલાવી શકાય, ફીડ મિક્સચર અને નાના ફીડ પ્રોસેસિંગ સાધનો કે જેનાથી પશુઓને આપણે દાણને એવું આપવાનું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ, અને પશુઓનો ખોરાક કરી અને સમયસર અને વીજળીનો બચત કરી અને આપી શકીએ છીએ.
0: સૂર્ય ઉર્જાથી પર્યાવરણને શું લાભ થાય?
1: સૂર્ય ઉર્જાથી પર્યાવરણને જે લાભની આપણે વાત કરીએ તો સૂર્ય ઉર્જા જ્યારે આપણે વાપરશું તો એની અંદર વપરાશથી કાર્બન ઉત્સર્જન ઘટે છે, હવા પ્રદૂષણ ઓછું થાય છે, અને કુદરતી ઇંધણ જેવા કે પેટ્રોલિયમ પેદાશ અને કોલસા પરની નિર્ભરતા ઘટે છે.
0: સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી ખેતીવાડીમાં ખેડૂતોને ખર્ચ ઓછો થાય છે?
1: સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ તો ખેતીવાડીમાં ખર્ચ ઓછો થશે. શરૂઆતમાં થોડુંક મોડી રોકાણની જરૂર પડશે, પરંતુ ત્યારબાદ જે વીજળી છે અથવા તો ડીઝલ્સ જેવા બળતણની જરૂરિયાત હોય તો એને આપણે નિવારી શકીએ છીએ, અને જેથી કરી અને એને ચલાવવા માટેનો જે ખર્ચો હોય એના માટેનું જે બળતણ હોય એ જરૂરિયાત નહીં રહે, એટલે ખર્ચો છે એ ઘટશે. તો એનો ઉપયોગ કરીને પણ ખેડૂતો લાભ મેળવી શકે છે.
0: સૂર્ય ઉર્જા ખેતીવાડીમાં જે અલગ અલગ ઉપયોગ કરવાના છે તો આ જે આખું સેટઅપ છે એ વિશે પણ થોડી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો.
1: સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ખેડૂતોને જે ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો આમ જોઈએ તો આપણે જનરલી સોલાર ફોટોવોલ્ટિક પેનલ્સ અત્યારે ઘણી વખત ઘણા ઘરની છત ઉપર પણ આપણે લગાવેલી હોય છે, તો એ જે છત છે એ જે પેનલ્સ છે એને આપણે ઇન્સ્ટોલ કરશું, અને એ પેનલમાંથી જે સૂર્યપ્રકાશ એની ઉપર પડશે તો એમાંથી ઇલેક્ટ્રિક ઉર્જા અથવા તો વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થશે, અને એ વિદ્યુત ઉર્જા છે એનો આપણે ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઘણી વખત આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરીએ તો જેથી કરીને આપણે જે ગ્રીડમાંથી જે પાવર આવતો હોય તો આપણી પાસે જ્યારે વધારાની ઉર્જા ઉત્પન્ન થયેલી હોય ને વપરાશ ન હોય તો એ ઉર્જા આપણે ગ્રીડમાં આપણે આપી શકશું, અને જ્યારે ગ્રીડમાં આપણે ઉર્જા આપશું ત્યારે આપણે એના માટે વળતર મળશે કે જેથી કરીને આનાથી બે એનાથી એ થશે કે જ્યારે આપણે પાસે વધારાની ઉર્જા હશે તો આપણે એને ગ્રીડમાં સપ્લાય કરી અને એમાં

0: ત્યાંથી આપણે કમાણી કરી શકશું, અને જ્યારે આપણે વધારે જરૂરિયાત હશે ત્યારે ગ્રીડમાંથી લઈ શકશું. એટલે આપણી જે વધારાની જરૂરિયાત હોય એ પણ પૂરતી થશે, અને જે વધારાની આવક આવેલી હતી એ એમાં સરભર થઈ શકશે.
1: આ એગ્રી વોલ્ટેક્સ એ શું છે એ વિશે માહિતી આપશો.
0: એગ્રી વોલ્ટેક્સ આમ કહીએ તો એક વિજ્ઞાનનો બહુ અદ્ભુત સમન્વય છે. સામાન્ય રીતે આપણે સોલાર પેનલ્સની જે અત્યારે વાત કરતા હતા તો એ કાં તો આપણે જમીન પર લગાવેલી હોય, અને જ્યારે જમીન પર આપણે લગાવીએ તો એ એટલી જગ્યા છે એ રોકી લેશે. હવે એગ્રી વોલ્ટેક્સ એટલે કે એવી પદ્ધતિ કે જેમાં એક જ જમીન ઉપર આપણે ખેતી પણ કરશું અને સૂર્ય ઉર્જા છે એમાંથી ઉર્જાનું ઉત્પાદન પણ કરશું. તો બંને જે છે એ એકી સાથે કરવામાં આવશે. તેમાં ખેતરમાં પાકની ઉપર અથવા તો બાજુમાં સોલાર પેનલ્સ છે એને આપણે લગાવશું, અને નીચે જે સોલાર પેનલની નીચેની જે જગ્યા છે ત્યાં આપણે ખેતી છે એ કરવામાં આવશે. તો આનાથી આપણને બેવડો ફાયદો થશે. ઉપર આપણે જે સૂર્યનો તડકો છે એમાંથી વીજળી ઉત્પન્ન કરશું, અને પેનલની જે નીચેની જગ્યા છે એ જગ્યામાં આપણે પાક ઉગાડશું અને પાકનું ઉત્પાદન લેશું. એટલે એક જ જમીન પરથી વીજળી પણ મળશે અને ખેતીનો પાક પણ લણી લેવાય. તો પેનલના છાયામાંથી જમીનના ભેજનું બાષ્પીભવન પણ ઓછું થશે અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહેશે. તો વધુ પડતી ગરમી, તડકો અને હવામાનની અસરથી પણ પાકને રક્ષણ મળશે, અને પાક ઉગાડવા માટે જે પાણીની જરૂરિયાત હોય તો એની ઉપર પણ નિયંત્રણ આવશે.
1: આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો આજે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માંગે તો એ વિશે તમે શું કહેશો છેલ્લે?
0: તો તમામ ખેડૂત મિત્રોને હું એટલું જ કહીશ કે બદલાતા સમયની સાથે આપણે સ્માર્ટ પણ બનવું પડશે, અને જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે બને એટલું આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ છે એ વધારે કરશું તો આજે સૂર્ય ઉર્જા છે આશીર્વાદરૂપ છે. સૂર્ય ઉર્જા અપનાવશું તો ખેતીનો ખર્ચ છે એ ઘટશે, અને સાથે સાથે ખેતી છે એ વધુ નફાકારક થશે. એટલે આમ જોઈએ તો આપણે ખેડૂતોને એવું કહેવા માંગુ છું કે આપણે અન્નદાતા તો છીએ, પણ અન્નદાતાની સાથે સાથે આપણે ઉર્જાદાતા પણ બનશું, કે જેથી કરીને ખેતી છે એનો ખેતીનો ખર્ચ ઘટશે અને સાથે સાથે ખેતી છે એ વધુ નફાકારક થશે.
1: ડૉક્ટર પિયુષ અકબરી સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને ગામના ચોરો કાર્યક્રમમાં સૂર્ય ઉર્જાથી ખેતીમાં કઈ રીતે એનો ઉપયોગ થાય અને સૂર્ય ઉર્જાથી પર્યાવરણમાં કેટલો ફાયદો થાય અને સૂર્ય ઉર્જાથી ખેડૂતો વીજળી બચાવીને અને વધારે ઇન્કમ કેવી રીતે ઊભી કરી શકે એ વિષય પર સરસ મજાની માહિતી આપી, એ બદલ અમારા શ્રોતા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પ્રવીણ કાકાએ લીધેલ ડૉક્ટર પિયુષ ટી અકબરી પાસેથી સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ એ વિષયનો આ ઇન્ટરવ્યૂ. તો મિત્રો, કાર્યક્રમ
3: અને મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન દરિયા કિનારે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી સાગર ખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા, અને મિત્રો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. POJKમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહી બાદ મૃત્યુઆંક વધીને 40 થયો. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર થયું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાની જોગવાઈ સામેલ છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ અપાયો છે. તે વધુમાં જોગવાઈ કરે છે કે ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયેલી તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે નવું વિધેયક વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણની સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर.
0: વિપક્ષના આચરણ પર પ્રહાર કરતા ડોક્ટર સિંહે કહ્યું, જ્યારે કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષ સૂચનો આપવાને બદલે રાજકારણ રમી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર શ્રી ગાંધીના આરોપોનો જવાબ આપતા ડોક્ટર સિંહે કહ્યું કે સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે કોઈ ગોળીબાર થયો નથી અને ફક્ત આંસુ ગેસનો ઉપયોગ કરાયો છે.
2: ये बार बार स्पष्ट किया गया कि गोली चली ही नहीं, टियर गैस का इस्तेमाल हुआ. लेकिन जब गोली चली ही नहीं तो आदेश देने का सवाल ही पैदा होता और आदेश देने का अधिकार मैजिस्ट्रेट के पास रहता है, मंत्री के पास नहीं.
0: ચર્ચામાં ભાગ લેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે. વિધેયક પસાર થયા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી છે. લોકસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ સંસદના શિયાળુ સત્ર 2026ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી લંબાવ્યો છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પીપી ચૌધરીએ બંધારણ 129મું સુધારા વિધેયક 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા સુધારા વિધેયક 2024 પર સંયુક્ત સમિતિનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનો પ્રયાસ કરે છે. ગૃહમાં આ પ્રસ્તાવને ધ્વનિમત દ્વારા પસાર કરાયો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો હેતુ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે. આ વિધેયક જોગવાઈ કરે છે કે જો કોઈ જન્મ અથવા મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી સમયમાં કરવામાં આવે તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી નોંધણી કરી શકાય છે. વિધેયકમાં વધુમાં જણાવાયું કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમયમાં કરવામાં આવે છે તો તે ફક્ત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના આદેશથી જ નોંધાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને વર્ષોથી લેવાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વ્યાપક અને વિસ્તૃત પરીક્ષણો પછી કવચ વર્ઝન 4.0 આ મહિનાની 20મી તારીખ સુધીમાં દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રૂટને આવરી લેતા 2,569 રૂટ કિલોમીટર પર સફળતાપૂર્વક કાર્યરત કરાયું છે. રાજ્યસભાએ આજે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા

વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરશે. પ્રસ્તાવિત કાયદામાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમન જેટલું જ વૈધાનિક રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. આ ગુનાઓ માટે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ સુધારો ફક્ત કાયદાકીય ફેરફાર નથી. તેમણે કહ્યું કે તે ભારતના આત્મા, રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતાના સંગ્રામના આદર્શો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિધેયક પસાર થયા બાદ ઉપલા ગૃહમાં ખાસ ઉલ્લેખ શરૂ થયો, જ્યાં સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમનું કાર્ય નિહાળ્યું. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ હેઠળ બનારસ ભીંતચિત્ર, થંગકા, નાયક, કેરળ ભીંતચિત્ર, બસોહલી, સુરપુર અને મૈસૂર જેવા કલા સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતા 12 કલાકારો રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવના દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

ચૂકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવના દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો.

0: માર્ગ મંત્રાલયે જણાવ્યું કે પરિવર્તન યોજનાનો કુલ નાણાકીય ખર્ચ 9,500 કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં કેન્દ્ર સરકારના 5,041 કરોડ રૂપિયાથી વધુના સમર્થનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ વધી રહી છે ત્યારે માનવ અધિકાર દસ્તાવેજીકરણ અને દેખરેખ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર ઉચ્ચ કમિશનરના કાર્યાલયને પાકિસ્તાની દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબારના અહેવાલો બાદ હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે. કાર્યવાહીમાં અત્યાર સુધી 40થી વધુ નાગરિકો માર્યા ગયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પીઓકે સ્થિત જૂથ જમ્મુ કાશ્મીર હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વેટરીએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કને કરેલી તાકીદની અપીલમાં જણાવ્યું કે 27 જુલાઈના રોજ રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ સંયુક્ત આવામી એક્શન કમિટી દ્વારા આયોજિત શાંતિપૂર્ણ યાત્રા ફરી શરૂ થયા પછી આ હત્યાઓ થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા છે. સાક્ષીએ મહિલા 51 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડની કેટલિન ફ્રાયર્સને 5-0થી હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ જીત સાથે તે સેમીફાઇનલમાં પહોંચી છે. જ્યારે 70 કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની અરુંધતી ચૌધરીએ ન્યૂઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને 3-1ના વિભાજિત નિર્ણયથી હરાવીને સેમીફાઇનલમાં પહોંચી છે. આ સાથે આજે ભારતનો 2જો ચંદ્રક નિશ્ચિત થયો છે. વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. મંત્રાલયના ફેક્ટચેક યુનિટે જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં ચાલી રહેલી ચૂંટણી કવાયત ફક્ત પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજાને છુપાવવા અને પ્રદેશમાં થઈ રહેલા ગંભીર માનવ અધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી હૈ. અબ આપ જાગૃતિ શર્મા સે સંસદ મે આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે લોકસભા. लेखक हैं पीटीआई भाषा के दीपक रंजन. लोकसभा ने आज लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक नीट प्रश्न पत्र लीक की पृष्ठभूमि में लोक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 में सख्त प्रावधान शामिल करने के लिए लाए गए इस संशोधन विधेयक पर हुई चर्चा के दौरान नेता प्रतिपक्ष राहुल गांधी की कुछ टिप्पणियों को लेकर सत्ता पक्ष और विपक्ष के बीच तीखी नोकझोंक हुई. इस कारण सदन की कार्यवाही पहले एक बार करीब 40 मिनट के लिए अपराह्न 2:30 बजे तक और फिर 3 बजे तक स्थगित कर दी गई. हंगामे के बीच ही प्रधानमंत्री कार्यालय में राज्य मंत्री जितेंद्र सिंह ने विधेयक पर हुई चर्चा का जवाब दिया और उनके जवाब के बाद सदन ने ध्वनि मत से विधेयक को मंजूरी प्रदान कर दी. विधेयक पारित होने के बाद कांग्रेस सांसदों की नारेबाजी के बीच ही अध्यक्ष ओम बिरला ने कार्यवाही दिन भर के लिए स्थगित कर दी. चर्चा का जवाब देते हुए जितेंद्र सिंह ने कहा कि नीट प्रश्न पत्र लीक के मामले में सरकार ने फौरन कार्रवाई की और 12 जुलाई को जांच सीबीआई को सौंप दी गई. उन्होंने कहा कि कल इस मामले में आरोप पत्र दायर कर दिया गया है और आज से सुनवाई शुरू हो गई है. श्री जितेंद्र सिंह ने कहा कि नए संशोधन विधेयक के प्रभाव में आने के बाद फास्ट ट्रैक अदालत में सुनवाई के साथ इस मामले में 5 महीने में फैसला आ जाएगा. श्री सिंह ने कहा कि प्रश्न पत्र लीक के विरुद्ध कड़े प्रावधान के साथ मूल कानून 2024 में लागू किया गया था और आज प्रश्न पत्र लीक संबंधी खामियां सामने आने के बाद सरकार ने माना कि कानून को और कड़ा बनाने की आवश्यकता है. केंद्रीय मंत्री ने कहा कि कांग्रेस सांसद गौरव गोगोई ने चर्चा के दौरान कहा कि दिल्ली में मासूम बच्चों पर जुल्म सितम ढाया गया जबकि सरकार ने सर्वोच्च संयम के साथ कार्रवाई की और सुनिश्चित किया कि कोई भी हताहत नहीं हो. श्री सिंह ने कहा कि कांग्रेस नेता प्रियंका गांधी ने देश में पिछले कुछ साल में 152 बार प्रश्न पत्र लीक होने और इसमें 750 करोड़ बच्चों के प्रभावित होने का दावा किया है। उन्होंने कहा कि पता नहीं प्रियंका गांधी ये आंकड़े कहां से लेकर आए हैं। उन्होंने कहा कि प्रियंका गांधी ने 2024 का कानून लागू होने के बाद कोई कार्रवाई नहीं होने की बात कही, जबकि ऐसे मामलों में 52